નમસ્કાર સુપ્રભાત શ્રોતા મિત્રો, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે રવિવાર તારીખ 14 જૂન 2026, શક સંવત 1948, વિક્રમ સંવત 2082, તિથિ અધિક જેઠવદ 14. અત્યારે સવારના 5:57:35 થઈ રહી છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગલ કામનાઓ સાથે આજની પ્રસારણ સભાનો શુભારંભ મંગલ સુરાવલીઓ સાથે કરીએ.

મિત્રો, આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર સહપ્રસારિત કરીશું, બસ થોડી જ વારમાં.

પ્રભુ નામનું સ્મરણ એ જ જીવનનું સાચું મંગળ પ્રભાત છે અને તે જ મનને નિર્મળ અને દિવસને ઉર્જાવાન બનાવે છે. સાંભળીએ ગૌરવ ધ્રુવ અને સોલી કાપડિયાના સ્વરમાં નરસિંહ મહેતાની આ રચના.

જેમ સૂર્યનો ઉદય અંધકારને દૂર કરે છે, તેમ પ્રભુ ભક્તિનો એક સુર હૃદયના તમામ અહંકાર અને ચિંતાઓને મિટાવી દે છે. સાંભળીએ રતનબાઈની આ રચના પૂનમ બારોટના સ્વરમાં.

મનની એકાગ્રતા અને ભક્તિના સાચા સ્વરથી જ જીવનનું પ્રત્યેક પ્રભાત મંગળ બને છે. સાંભળીએ હરજિંદર સિંહના સ્વરમાં નાનક સાહેબની આ રચના.

ઈશ્વરની પ્રાર્થના એ એવી સ્થિતિ છે જ્યાં મન આપોઆપ શાંત થઈને પ્રભુના ચરણોમાં લીન થઈ જાય છે. આવો મિત્રો સાંભળીએ મીરાબાઈની આ રચના સુલોચના ચૌહાણ અને સાથીદારોના સ્વરમાં.

સવારની શરૂઆત સાચા અને પવિત્ર મનથી કરવામાં આવે તો આખો દિવસ પ્રભુ કૃપાનો અહેસાસ થાય છે, અને ભજનના સુરો જ્યારે આત્માને સ્પર્શે છે ત્યારે જ જીવનમાં સાચી શાંતિ અને સુખનો અનુભવ થાય છે. કાર્યક્રમના અંતમાં કબીરની રચના સાંભળીએ હસમુખ પાટડિયા ના સ્વરમાં.

આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય મોટાઈ. વક્તા ચંદ્રકૌલ રાવ.
1: મોટાઈ. ગાંધીજી દેશના સામાન્ય લોકોના સુખ દુઃખ દર્દ અને જરૂરિયાત જાણવા જ્યાં જતા ત્યાં એ હંમેશા આ ગાડીના થર્ડ ક્લાસમાં જ મુસાફરી કરતા. આજના મોટા માણસની જેમ ચાર્ટર્ડ પ્લેનમાં એ નહોતા ઉડતા. કેમ? એમ એટલા માટે કે ગાંધીજી સાચા અર્થમાં મહાત્મા હતા. એમણે સાચા અર્થમાં મોટાઈ પ્રાપ્ત કરી હતી. મોટાઈ એટલે મોટપ અથવા પ્રતિષ્ઠા કે આબરૂ. આ મોટપ એટલે બહારનો ભપકો નહીં, પણ માણસના આત્માના સદગુણ. કબીરજી કહે છે, બડા હુવા તો ક્યા હુવા જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર. ખજૂરીનું ઝાડ એટલું બધું ઊંચું હોય છે કે એ રસ્તે જતા મુસાફરને છાંયડો કે ફળ નથી આપી શકતું. કવિ કહે છે કે આવી કોઈને કામ ના આવી શકે એવી મોટાઈનો શું અર્થ? નમ્રતા, નિરાભિમાનપણું, વીરતા, ધીરતા, સેવાભાવ, નિર્ભયતા, જ્ઞાન વગેરે સદગુણોવાળો માણસ જ સાચા અર્થમાં મોટો છે. દરિયામાં મબલક પાણી છે, છતાં એ અગાધ જલરાશિ કોઈ તરસ્યાની પ્યાસ છીપાવી શકે છે? માટે જ તો કવિ સાચી મોટાઈ અને અર્થહીન આડંબરનો ભેદ સમજાવતા કહે છે કે તું નાનો હું મોટો એ ખ્યાલ બધાનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. સુભાષચંદ્ર બોઝ

0: કે ભગતસિંહ જેવા વીર સપૂતો એમની પ્રખર દેશદાદને કારણે મહાનતા પામ્યા. સરદાર પટેલ કે વીર વિઠ્ઠલભાઈ એમની તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, દીર્ઘદ્રષ્ટિ અને દેશપ્રેમને કારણે મોટાઈ પામ્યા. ટાગોર કે કાલિદાસને એમની કવિત્વ શક્તિએ અમર કર્યા. કવિના શબ્દોમાં કહીએ તો મોટા નરતણી આપો આપ કળાય, હાથીને ભલી ઘંટડી ઢોલ કદી નવસાય. હાથીના ગળામાં એક નાની ઘંટડી જ લટકતી હોય છે, જે ચાલે ત્યારે ટન ટનનો મધુર અવાજ કરે છે ને મહાકાય હાથીની ગૌરવભરી મહત્તા તરફ ધ્યાન ખેંચે છે. જ્યારે ઢોલ નગારા સાથેની નાના ઘોડા પરની સવારી હાસ્યાસ્પદ લાગે છે. તમારી મોટાઈના ઢોલ તમારે પીટવાની જરૂર નથી, તમારા સદગુણો આપોઆપ સુવાસ ફેલાવશે. ગુલાબ પોતાની સુગંધ અને સૌંદર્યના ક્યારે ગુણગાન ગાય છે, છતાં ભ્રમરોને કવિઓ એની પાસે જાય છે. એક દ્રષ્ટાંત છે. મોટા ભાઈની પત્નીના દુરાગ્રહથી બે ભાઈઓએ ખેતીની જમીન સરખે હિસ્સે વહેંચી લીધી. સિઝનમાં બંનેના ખડામાં જુવારના ઢગલા થયા લગભગ સરખા. પણ નાના ભાઈએ વિચાર્યું, મોટા ભાઈને ચાર સંતાન છે ને મારે તો એક જ બાળક છે, મોટા ભાઈનો ખર્ચ વધારે છે. આવા બધા વિચારથી અડધી રાત્રે ઉઠી પોતાના જુવારના ઢગલામાંથી 100 કિલો જુવાર મોટાભાઈના જુવારના ઢગલામાં એણે નાખી દીધી. આનું નામ નાનાભાઈની મોટાઈ. પોતાના ભાઈની સાચી લાગણી રાખી ભાઈને લેતા નાનામને પણ ન લાગે એ રીતે મોટાભાઈને એ મદદરૂપ થયો. એક કવિએ સાચું જ કહ્યું છે, મોટાની નાનપ જોઈ થાક્યો છું, નાનાની મોટાઈ જોઈ જીવું છું. પિતાના વચનને ખાતર રામે સ્વયં ખુશીથી રાજગાદી ત્યાગી. ઔરંગઝેબ એમ કરી શકે? અરે, એ તો રાજગાદી માટે બાપને ને ભાઈને જેલમાં નાખી શકે, માટે જ શ્રી રામ પુરુષોત્તમ કહેવાયા. એવા ભાઈને પાછા લાવવા ભાઈ ભરત પણ અયોધ્યાવાસીઓ સાથે વનમાં ગયો ને પોતાની મોટાઈને 4 ચાંદ લગાવ્યા. આજે સમાજમાં સત્તા અને પૈસાની બોલબાલા છે, ત્યારે આવા પ્રેમ, ત્યાગ, બલિદાન અને પરોપકાર જેવા સદગુણોનું ઘણું મહત્ત્વ છે. હંમેશા આપનારનો હાથ જ ઉપર રહે છે, લેનારનો હાથ નીચે જ હોય છે. સેવા ને પરોપકાર જ સાચી મોટાઈના પર્યાય છે. પરોપકારાય સતામ વિભૂતયઃ. સજ્જનોની સંપત્તિ પારકાના ભલા માટે હોય છે. નદી પોતે પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતે પોતાના ફળ ખાતા નથી, માટે જ નદી માતા જેવી મહાન છે ને વૃક્ષો પિતા જેવા પૂજનીય છે.
1: આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. વિષય હતો મોટાઈ, વક્તા ચંદ્રકોલ રાવ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા.
2: શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ડૉક્ટર હરિવંશરાય બચ્ચનની રચનાને જયદેવના સંગીત સાથે ગાયક કલાકાર યશુદાસના સ્વરમાં. ફિલ્મ છે આલાપ.

શિક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.

0: सम कहाँ तुम कहाँ हम कहाँ ताल कहाँ सम कहाँ तुम कहाँ हम कहाँ तेरे कर तुम ना कर तुम तेरे कर तुम ना कर तुम हम तुम नदाफात हिपाता लताफात फताफात मेरा कस करामत
1: ताते चिता ताते चिता ताते चिता ताते चिता थैया थैया थै तकतदुम तकतन्या
0: सपने में देखा सपना।
2: गोलमाल फिल्मनું ગીત રાહુલદેવ વર્મનના સંગીત સાથે ગાયક કલાકાર કિશોર કુમાર અને અમિત કુમારના સ્વરમાં હમણાં જ આપે સાંભળ્યું. રચના હતી ગુલઝારની. મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ અનહોની ફિલ્મનું ગીત ગાયક કલાકાર તલત મહેમૂદના સ્વરમાં.

બંદેની ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મુકેશના સ્વરમાં. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ નીરજની રચના પ્રેમ પૂજારી ફિલ્મના આ ગીતમાં ગાયક કલાકાર મન્ના ડે, મોહમ્મદ રફી અને સાથીઓના સ્વરમાં.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, આ સાથે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર સાંભળીએ, બસ થોડી જ વારમાં.

મિત્રો, આ સાથે શ્રી રામચરિતમાનસ ગાન અહીં પૂર્ણ થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર સહ પ્રસારિત કરીશું થોડી જ વારમાં.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પોરબંદર ખાતે દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે રૂપિયા 74 કરોડ 32 લાખના ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ, રોજગાર અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
1: મોદીજીએ 12 વર્ષના કાર્યકાળ દરમિયાન 4 કરોડ લોકોને મકાન ઉપલબ્ધ કરાવ્યા, 35 કરોડ લોકોને જનધન ખાતા ખોલ્યા, દેશમાં દરેક ઘરે ટોયલેટ ઉપલબ્ધ કરાવ્યું, 80 કરોડ લોકોને મુફ્ત અનાજની યોજના ચલાવી, દેશની અંદર કિસાનો માટે ઉત્પાદન કોસ્ટથી 1.5 ગણી કિંમતે MSPથી ખરીદી કરી, જેથી કરી અને લોકોનું જીવન ધોરણ પણ અપ થયું, સાથે સાથે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થયું.
0: પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદર જિલ્લાના વિકાસને લગતી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પોરબંદર લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટને ઝડપી ગતિ આપવામાં આવી રહી છે, જેને કારણે આગામી સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. તેમણે જણાવ્યું કે રાણાવાવ ખાતે નવા રેલવે યાર્ડના નિર્માણ માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર એરપોર્ટના વિસ્તરણ માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોરબંદર અમદાવાદ વાયા મુંબઈ ફ્લાઇટ સેવાને મંજૂરી મળી ગઈ છે. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાના અધ્યક્ષસ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પોરબંદરના ફર્નિચર પાર્કથી ગુજરાતનો વૈશ્વિક વેપાર વધશે. આ સમિટમાં દેશના ફર્નિચર ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિની જાણકારી મેળવીને પોરબંદર દરિયાકાંઠે હોવાથી વૈશ્વિક વ્યાપારની વિપુલ સંભાવનાને કારણે અનુકૂળ રહેશે તેવો પ્રતિભાવ આપ્યો હતો. પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઇટ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પસંદગી કરવામાં આવી છે અને તેને સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે રૂપિયા 74 કરોડ 32 લાખના ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે. રેલવે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે. આ બ્રિજ કાર્યરત થતાં અંદાજીત 50,000 જેટલા વાહનોને રોજિંદી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. જૂનાગઢ જિલ્લાના કેશોદ હવાઈ મથકનું 363 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે, જેમાં પાયલોટ તાલીમ સંસ્થાનું પણ નિર્માણ કરાશે. આ પ્રોજેક્ટમાં રનવેને 1371 મીટરથી 2500 મીટર સુધી લંબાવવાનો અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સ્થાપિત કરાશે. આ અંગે કેશોદ હવાઈ મથકના નિયામક રાજકપૂર મીનાએ વધુ માહિતી આપી હતી.
2: કેશોદ એરપોર્ટ પે અભી એક ટર્મિનલ બિલ્ડિંગ બન રહી હૈ. ઉસ ટર્મિનલ બિલ્ડિંગ કે અંદર જૈસે લિફ્ટ્સ, એસ્કેલેટર્સ, એરોબ્રિજીસ ઓર બાકી જો લેટેસ્ટ એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ કી જો ભી સુવિધાએ હોતી હૈ વો સારી સુવિધાઓ સે ઇક્વિપ્ડ હમારી ટર્મિનલ બિલ્ડિંગ હોગી. યે સારે વિકાસ કાર્ય કમ્પ્લીટ હોને કે બાદ મેં બહોત સારી એરલાઇન્સ ઇસ એરપોર્ટ પે આને મેં ઇન્ટરેસ્ટેડ હોંગી.
0: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જામનગર એરપોર્ટ પર આગામી તારીખ 15ના પ્રવાસી સુવિધા દિવસની ઉજવણી કરી અનેકવિધ લોક ઉપયોગી કાર્યો હાથ ધરાના છે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટરે પત્રકારોને માહિતી આપી હતી.
3: ફ્રી હેલ્થ ચેકઅપ કા પ્રોગ્રામ રખા હૈ, ટ્રી પ્લાન્ટેશન કા પ્રોગ્રામ રખા હૈ, ઓર બચ્ચો કે લિયે પેઇન્ટિંગ કોમ્પિટિશન રખી હૈ. ઉસકે અલાવા હમ યહાં કે જો સફાઈ કર્મચારી હૈ ઉનકે લિયે સમ્માન કરને કા હમને વ્યવસ્થા કિયા હૈ, ઓર વિમેન વર્કફોર્સ ઇન એવિએશન ઇન્ડસ્ટ્રી મેં ઇસ એરપોર્ટ પે જીતને ભી વિમેન હૈ ઉનકો સમ્માનિત કરને કી વ્યવસ્થા કિયા હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ 2026-27 માટેની રૂપિયા 2,250 લાખની નવી દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં તાલુકા આયોજન સમિતિ તરફથી 8 તાલુકાના રૂપિયા 13.44 કરોડના ખર્ચના કુલ 428 કામો મંજૂર કરાયા હતા. જિલ્લાની 6 નગરપાલિકા ભાયાવદર, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા તરફથી મળી કુલ 302 લાખના ખર્ચના કામોને બહાલી અપાઈ હતી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરમાં પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વધુ 25 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન ટ્રાન્સપોર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિઝનને સાકાર કરતી આ પર્યાવરણ ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક બસો ભાવનગરના નાગરિકોને સ્વચ્છ, શાંતિપૂર્ણ અને આધુનિક પરિવહન સુવિધા પ્રદાન કરશે. આજે રાજ્યભરમાં લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટેની કુલ 2,63,345 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે રાજ્યની કુલ 879 શાળા કોલેજોમાં યોજાશે, જે માટેની તૈયારી ભરતી બોર્ડ તરફથી પૂર્ણ કરવામાં આવી છે. ભરતી બોર્ડના જણાવ્યા મુજબ ઉમેદવારો કોલ લેટરમાં દર્શાવેલ કોઈપણ જાતનું પ્રતિબંધિત સાહિત્ય કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે રાખી શકશે નહીં. પરીક્ષા અંગેની કોઈપણ પ્રકારની સચોટ માહિતી માટે ઉમેદવારોએ ફક્ત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ચેક કરવા જણાવાયું છે. યુપીએસસીએ ભારત સરકારના વિવિધ પદો પર સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારો માટેની સૂચનાઓ સાથેની વિગતવાર જાહેરાત આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન રિક્રુટમેન્ટ એપ્લિકેશન પોર્ટલ દ્વારા 3 જુલાઈ સુધી અરજી કરી શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રાજ્યના 8થી વધુ શહેરોમાં ગઈકાલે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ અંગે વધુ માહિતી સાંભળીએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા પાસેથી.
4: અગર હમ બાત કરે મેક્સિમમ ટેમ્પરેચર્સ કી તો કોઈ વિશેષ બદલાવ આયા નહીં હૈ કલ કે મુકાબલે મેં ઓર અગલે 7 દિન તક ભી હમ ઉમીદ કર સકતે હૈ કે કોઈ વિશેષ બદલાવ મેક્સિમમ ટેમ્પરેચર મેં નહીં આયેગા. જો કલ સર્વાધિક ટેમ્પરેચર મેક્સિમમ દર્જ કિયા ગયા થા અહેમદાબાદ મેં 42.7 ડિગ્રી સેલ્સિયસ રહા થા. સૌરાષ્ટ્ર કી બાત કરે તો 41.8 ડિગ્રી સુરેન્દ્રનગર મેં રહા થા ઓર ગાંધીનગર મેં 42.5 ડિગ્રી સેલ્સિયસ દર્જ કિયા ગયા થા.
0: વલસાડ જિલ્લાના ઉમરગામ રોડ રેલવે સ્ટેશન ખાતે સુરત મુંબઈ વચ્ચે દોડતી ફ્લાઇંગ રાણી એક્સપ્રેસને 9 સ્ટોપેજ મંજૂર કરાયું છે. આ પ્રસંગની ઉજવણી માટે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફ્લાઇંગ રાણીના સ્ટોપેજથી સ્થાનિક ઉદ્યોગો, નાના મોટા વેપારીઓ અને દૈનિક અપડાઉન કરતા કામદારોને મોટો ફાયદો થશે. આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે. ભાવનગરમાં ઉર્જામંત્રી કૌશિક વેકરિયા અને કૃષિમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. આ સંમેલનમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વિકાસ થયો છે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના અધ્યક્ષસ્થાને કેશોદ ખાતે વિકસિત ભારત સંમેલન પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. અને દ્વારકાના શિવરાજપુર બીચના દરિયામાં મધ્યપ્રદેશનો એક યુવક તણાયો હતો. મધ્યપ્રદેશના 4 મિત્રો શિવરાજપુર બીચ ખાતે દરિયામાં નાહવા પડ્યા હતા ત્યારે એક યુવક દરિયામાં તણાયો હતો. ઉલ્લેખનીય છે કે શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે 74.32 કરોડ ના ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
5: શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે અમારા આજની પ્રસારણ સભામાં હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની માહિતી.

7:25 સુગમ સંગીત, 7:45 ગુજરાતી સમાચાર, બરાબર 8 સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. 8:15 પોપ સંગીત અને ત્યારબાદ 8:30 વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સહપ્રસારિત કરીશું.

બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અને ત્યારબાદ શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ચિત્રપટ સંગીત રજૂ કરીશું.

અગિયાર વાગ્યાથી વિવિધ ભારતી પ્રસારણ, 12:30 મહિલા જગત રાજકોટ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. બરાબર 1 વાગ્યે હિન્દી અને ત્યારબાદ અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. 1:20 પ્રાદેશિક સમાચાર, 1:30 જય જવાન ફિલ્મ સંગીત, 2:15 હિન્દી સમાચાર, 2:30 સાંજના 5 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સાંભળશો.

સાંજે બરાબર 5 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર 5 વાગીને 5 મિનિટે રજૂ કરીશું હિન્દી ફિલ્મ સંગીત અને ત્યારબાદ પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન તેમજ બરાબર 6 વાગ્યે રજૂ થશે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

6:30 મિનિટે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024 ભારત વર્સિસ પાકિસ્તાન સહપ્રસારિત કરીશું મેચના અંત સુધી.

રાત્રિના બરાબર 11 વાગ્યે હિન્દી સમાચાર અને ત્યારબાદ અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. મિત્રો, આ હતી માહિતી અમારી આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની.

શ્રોતા મિત્રો, આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાય અને આસિત ડીના સ્વરમાં સુગમ ગીત.

0: મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में.
2: जोडियाक प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
1: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद.
2: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए.
1: मौका है सिर्फ 14 से 28 जून तक. ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है.
2: जोडियाक फॉर्चून पार्क गैलेक्सी वापी में.

ગાયક કલાકાર વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાયના જુગલસ્વરમાં હમણાં જ આપ સુગમ ગીત સાંભળી રહ્યા હતા. મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને સુગમ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ અવિનાશ વ્યાસની રચનાઓને ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મિત્રો, અવિનાશ વ્યાસની રચના ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. અને આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર સાંભળીએ થોડી જ વારમાં.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટર્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે. આસામના જોરહાટમાં વાયુસેના વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના 5 જવાનો શહીદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે અને 3 મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 2 દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં ફ્રાન્સના નાઇસ પહોંચ્યા છે. G7 સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓને વૈશ્વિક રોકાણકારો અને બજારો સાથે જોડતા શિક્ષણ મંત્રાલયના કાર્યક્રમ ઇન્ડિયા ઇનોવેટર્સનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે તથા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. નાઇસ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલ નેગ્રોસ્કોમાં ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: નીસ મેં પ્રધાનમંત્રી કે સ્વાગત મેં ફ્રાન્સીસી ઓર ઇતાલવી કલાકારોને કથક, ઓડિસી ઓર ભારતનાટ્યમ જૈસે શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કિયે. આજ દોપહેર પ્રધાનમંત્રી મોદી ઓર ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રો સંયુક્ત રૂપ સે ઇનોવેશન ઓર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો પ્રદર્શિત કરને વાલે પ્લેટફોર્મ ભારત ઇનોવેટ્સ લોન્ચ કરેંગે. ભારત ફ્રાન્સ ઇનોવેશન વર્ષ કે દૌરાન આયોજિત ઇસ કાર્યક્રમ મેં 120 સે જ્યાદા ભારતીય સ્ટાર્ટઅપ કે સાથ સાથ વૈશ્વિક નિવેશક, સીઈઓ ઓર ટેકનોલોજી લીડર્સ હિસ્સા લેંગે. શૈલેશ મેનન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે શ્રીરામ શર્મા.

0: દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાન્સના નાઇસમાં રહેતા ભારતીય સમુદાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના ઉષ્માભર્યા સ્વાગતને અવિસ્મરણીય ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતથી મહેલો દૂર હોવા છતાં સમુદાયના તેમના વતન સાથેના સંબંધો મજબૂત રહે છે. સ્લોવાકિયામાં ભારતીય રાજદૂત અપૂર્વા શ્રીવાસ્તવે બ્રાતિસ્લાવામાં આકાશવાણી સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગના નવા માર્ગો ખોલશે અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કી જો યે સ્લોવાકિયા કે લિયે યાત્રા હૈ, યે બહોત હી ઐતિહાસિક યાત્રા હૈ, ક્યોંકિ યે કિસી ભી ભારતીય પ્રધાનમંત્રી કી પહેલી યાત્રા હોગી, તો ઇસલિયે હમ સભી લોગ કાફી ઉત્સાહિત હૈ ઇસ યાત્રા કો લેકે. હમે પૂરી ઉમીદ હૈ કી ઇસસે ના કેવલ રાજનીતિક સંબંધ પ્રગાઢ હોંગે, બલકિ આર્થિક, રક્ષા ઓર પીપલ ટુ પીપલ રિલેશન્સ કો ભી બહોત અધિક બઢાવા મિલેગા.
0: આસામમાં AN-32 વિમાન તૂટી પડતા 5 જવાનો શહીદ થયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન જોરહાટમાં નિયમિત ઉડાન પર હતું ત્યારે ઉતરાણ દરમિયાન ગઈકાલે એરબેઝ પરિસરમાં તૂટી પડતા વિસ્ફોટ બાદ તેમાં આગ લાગી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આસામના જોરહાટમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા AN-32 વિમાનમાં 5 બહાદુર સૈનિકોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે સ્કવોડન લીડર પ્રશાંતસિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા, અગ્નિવીર એર ખેમા રામ કુમાવત અને અગ્નિવીર એર દાનિશ આલમે પોતાની ફરજ બજાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા તેમની હિંમત અને સેવાને ગર્વ અને કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. શ્રી સિંહે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે રાષ્ટ્ર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભું છે. ઇસરોના ચેરમેન વીર નારાયણે જણાવ્યું છે કે ઇસરોએ અણુ ઉર્જા વિભાગ સાથે મળીને એક અદ્યતન કૃત્રિમ ગરમી પ્રણાલી વિકસાવી છે, જે ચંદ્રના લેન્ડરને અત્યંત ઠંડા વાતાવરણથી બચાવી શકે છે. બેંગલુરુમાં CSIR RISE કોન્ક્લેવને સંબોધતા ઇસરોના વડાએ સમજાવ્યું કે ચંદ્રયાન 3નું સૌર ઉર્જાથી ચાલતું લેન્ડર વિક્રમ ચંદ્ર પર ફક્ત 14 દિવસ માટે જ કાર્ય કરી શકે છે. હવે ઇસરો અણુ ઉર્જા વિભાગ સાથે મળીને ચંદ્ર પર 200 દિવસ સુધી કાર્ય કરી શકે તેવું ચંદ્ર લેન્ડર વિકસાવવા માટે કામ કરશે. કૃત્રિમ ગરમીથી સજ્જ આ લેન્ડર કઠોર ચંદ્ર વાતાવરણમાં પણ કાર્ય કરી શકે છે. તેમણે કહ્યું કે આનાથી ભવિષ્યના લાંબા ગાળાના મિશનમાં મદદ મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે. ત્યારબાદ તરત જ હર્મુઝ સમુદ્ર ધુની બધા માટે ખુલ્લું મૂકવામાં આવશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને આશા છે કે વાટાઘાટો સફળ થશે, પરંતુ જો તે સફળ ન થાય તો એક છેલ્લો ઉપાય છે. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાધેઈએ જણાવ્યું હતું કે તાત્કાલિક કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા નથી. તેમણે જણાવ્યું હતું કે કરાર આજે થશે નહીં, પરંતુ આગામી દિવસોમાં શક્ય બની શકે છે. એક અહેવાલ સાંભળીએ.
2: अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने प्रस्तावित समझौते की तुलना 2015 की संयुक्त कार्य योजना से भी की. उन्होंने कहा कि उनके प्रस्तावित समझौते से ईरान के परमाणु हथियारों पर पूरी तरह अंकुश लगेगा. उन्होंने दावा किया कि ईरान के परमाणु कार्यक्रम पर प्रभावी रोक लगाई गई है और शेष परमाणु सामग्री बाद में नष्ट कर दी जाएगी. उधर ईरान के विदेश मंत्रालय के प्रवक्ता इस्माइल बागई ने कहा कि तुरंत किसी समझौते पर हस्ताक्षर की उम्मीद नहीं है. उन्होंने कहा कि यह समझौता आज नहीं होगा, हो सकता है कि अगले कुछ दिनों में ऐसा संभव हो. ईरान के लोक प्रसारक इस्लाम रिपब्लिक ऑफ ईरान ब्रॉडकास्टिंग के अनुसार श्री बागई ने दूसरे पक्ष की विसंगति के कारण जारी वार्ता प्रक्रिया से तुरंत कोई उम्मीद जाहिर नहीं की. समाचार कक्ष से कृष्णकांत.
0: संदेशा व्यवहार मंत्री ज्योतिरादित्य सिंधियाए हिमाचल प्रदेश में पोस्ट विभाग द्वारा ड्रोन आधारित टपाल सेवा शुरू करने की जाहरात करी. आ सेवा राज्य में મંડીની મુખ્ય પોસ્ટ ઓફિસ અને રહેધર શાખા વચ્ચે શરૂ કરવામાં આવશે. આ પહેલ ગ્રામીણ ડાક સેવકો અને ડાક સહાયકો સાથે કેન્દ્રીય મંત્રીની વાતચીત દરમિયાન મળેલા પ્રતિસાદ પર આધારિત છે. મંત્રાલયે જણાવ્યું કે વિભાગ આગામી 3 મહિનામાં હિમાચલ પ્રદેશ અને આસામમાં

0: આશરે 150 સ્થળોએ ડ્રોન આધારિત ટપાલ સેવા શરૂ કરવાની યોજના છે. મંત્રાલયે ઉમેર્યું કે મંડી મુખ્ય પોસ્ટ ઓફિસથી આશરે 12 કિલોમીટર દૂર સ્થિત રેધર શાખા સુધી પહોંચવામાં 2 કલાકથી વધુ સમય લાગે છે. ડ્રોન સેવા સમય આ ઘટાડીને માત્ર 7 મિનિટનો કરશે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. ભારતે 22 ઓવર અને 5 બોલમાં 195 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. કેપ્ટન શુભમન ગિલે 84 રન બનાવ્યા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 24 ઓવર અને 5 બોલમાં 194 રન બનાવ્યા હતા. ભારત તરફથી નવા ખેલાડીઓ હર્ષ દુબે અને ગુરગુન બારારે 3-3 વિકેટ લીધી હતી. સતત વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને તેને 25-25 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી હતી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન સામે મેચ રમાશે. આ મેચ બર્મિંગહામના એડબેસ્ટન ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ભારતે મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાન સામે રમાયેલી 16 મેચોમાંથી 13 મેચ જીતી છે. આજે અન્ય એક મેચમાં નેધરલેન્ડ્સનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગે શરૂ થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોમાં મોદીની ફ્રાન્સ યાત્રા, ચોમાસુ, અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ કરારની સંભાવના સહિતના સમાચારોને સ્થાન મળ્યું છે. સંદેશની હેડલાઇન છે, આ વર્ષે ચોમાસામાં જ વરસાદ ગાયબ થઈ જશે. નવ ગુજરાત સામે લખે છે, પીએમ મોદી ફ્રાન્સ સ્લોવકિયાની 6 દિવસની મુલાકાતે ટ્રમ્પને મળશે. દિવ્ય ભાસ્કરે, અમેરિકા ઈરાન યુદ્ધ આજે ડીલ ફાઇનલ થશે અને વાયુસેના દુર્ઘટનામાં પાયલટ સહિત 5ના મોતના સમાચાર પ્રથમ પાને લીધા છે.
0: ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટર્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. આસામના જોરહાટમાં વાયુસેના વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના 5 જવાનો સહિત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે અને 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળીએ એક દેશભક્તિ ગીત સંજય ઓઝા, આરતી મુનશી અને સાથીદારોના સ્વરમાં. એ પહેલા આ સંદેશ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત

મિત્રો, હમણાં આપ ગાયક કલાકાર અદનાન સામી અને આશા ભોસલેના સ્વરમાં રિયાઝુર રહેમાન સાગરની રચનાઓને સાંભળી રહ્યા હતા. અને આ સાથે પોપ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સાંભળીએ બસ થોડી જ વારમાં.

શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું 102.3 મેગાહર્ટ્ઝ પર. સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ શબાબ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં, રચના શકીલ બદાયુનીની અને સંગીત નૌશાદનું.

મિત્રો, બપ્પી લહેરીના સંગીત સાથે કેફી આઝમીની રચના ગાયક કલાકાર યેસુદાસના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મ હતી તૂટે ખીલોને. મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને ગુલમોર કાર્યક્રમમાં હવે સાંભળીએ ત્રિશુલ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકર અને નીતિન મુકેશના સ્વરમાં. રચના છે શાહિરની.

0: ઓલા ચીમનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: બેન, નોકરી મળી ગઈ.
3: અરે બાપ, અભિનંદન. હવે બહુ વધી શોપિંગ.
2: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
3: ખૂબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
2: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
3: પહેલા બજેટ બનાવતા શીખ.

સાંભળીએ વિક્ટોરિયા ફિલ્મનું ગીત. ગાયક કલાકાર કિશોર કુમાર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં, રચના છે વર્મા મલિકની અને સંગીત કલ્યાણજી આનંદજીનું.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને હવે પ્રસ્તુત છે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ચિત્રપટ સંગીત. પ્રથમ સાંભળીએ જોગ સંજોગ ચિત્રપટનું ગીત, ગાયક કલાકાર નરેશ કનડિયો અને સાથીઓના સ્વરમાં, રચના કાંતિ અશોકની.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं?
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણા પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય।
5: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
4: પિઝા પાર્ટી,
5: યે।
4: ચાલ તારું કાર્ડ અને પિન આપ।
5: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ। RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો।
4: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ।
5: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો।

મિત્રો, અવિનાશ વ્યાસની રચના અને એમના જ સંગીત સાથે ગાયક કલાકાર પ્રફુલ્લ દવે અને ઉષા મંગેશકરના સ્વરમાં હમણાં જ આપ લાલવાડી ફૂલવાડી ચિત્રપટનું ગીત સાંભળી રહ્યા હતા. કાર્યક્રમમાં હવે સાંભળીએ ચુંદડી ચોખા ચિત્રપટનું ગીત, ગાયક કલાકાર સુમન કલ્યાણપુર અને સાથીઓના સ્વરમાં.

ચુંદડી ચોખા ચિત્રપટનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. ગાયક કલાકાર હતા આશા ભોસલે. મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ચિત્રપટ સંગીત આપ સાંભળી રહ્યા છો, જેમાં હવે સાંભળીએ મેહુલ કુમારની રચનાને બપ્પી લહેરીના સંગીત સાથે જન્મ જન્મના સાથી ચિત્રપટના ગીતમાં ગાયક કલાકાર લતા મંગેશકર.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ITI एडमिशन 2026-27
2: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू.
3: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in.
2: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
3: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी.
4: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાયક કલાકાર મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર અને સાથીઓના સ્વરમાં જય રાંદલમાં ચિત્રપટનું ગીત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ITI एडमिशन 2026-27
3: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू.
4: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in.
3: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
4: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी.
5: શ્રોતા મિત્રો, આ સાથે શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સહપ્રસારિત કરીશું થોડી જ વારમાં.

0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
0: અરે,
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
1: હાય.
3: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના, લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત મીરાબાઈની વાણી, ભજનના કલાકાર ગીતા ચૌહાણ.
1: જન્મ જોગણ મીરા, પ્રેમ લક્ષણા ભક્તિધારામાં અદ્વિતીય એવી આરત અને ઝંખલા લઈને આવે છે. સમગ્ર ભારતીય પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગમાં મીરાબાઈના પદોનું સ્થાન પ્રથમ પંક્તિનું છે. કૃષ્ણ અને ગોપીના અનેક વિધ ભાવો અને એનું હૃદયસ્પર્શી આલેખન મીરાબાઈની વાણીમાં જોવા મળે. મીરાબાઈ એમ ગાતા હોય કે મુખ

પ્યાર મુખડું મેં જોયું તારું, સર્વે જગ થયું ખારું અને મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા. ભગવાન કૃષ્ણના વિરહમાં દરદ દીવાની બની જતી મીરાએ પ્રભુ વિરહની વેદનાના આંસુ પોતાની વાણીની અંદર અનેક વાર વહાવ્યા છે. ભગવાનની તાલાવેલી લાગતા એની નિંદર હરામ થઈ જાય, રડી રડીને આંખો રાતી ચોળ થઈ જાય અને ઝંખનામાં ને ઝંખનામાં હૈયા ભીતર દવ બલે ખનખન ઝરે અંગાર, એવી સ્થિતિ મીરાબાઈએ વિશેષ કરીને વિપ્રલંબ શૃંગારનું ગાન કર્યું છે. જોકે પ્રભુ મિલનના આનંદના પદો પણ મળે, પણ એ વારંવાર કૃષ્ણની સહજ એવી સ્ત્રી સહજ લજ્જા લઈને આર્જવ લઈને, કારણ કે એનો શૃંગાર ક્યારેય મર્યાદા ઓળંગતો નથી. કૃષ્ણને પતિ તરીકે બાળપણથી સ્વીકાર્યા છે અને ગુજરાતી સાહિત્યમાં રાજસ્થાની અને ગુજરાતીમાં એના ચિરંજીવ એવા ઉર્મિક કાવ્યો આપણને મળે છે.

ભારતવર્ષના શુકદેવજી, જયદેવ, વિદ્યાપતિ, ચંડીદાસ, સુરદાસ, વૈષ્ણવ ભક્ત કવિઓ અને કબીર પરંપરાના અનેક સંત કવિઓ, બાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, ગંગ સાહેબ, કેટલા બધા સંત કવિઓ અને છેક નરસિંહથી માંડીને દયારામ સુધી આપણને જે ગુજરાતી સંત ભક્ત કવિઓ મળે છે, એણે ભગવાન કૃષ્ણની લીલા તો વારંવાર ગાય છે, પ્રેમ લક્ષણા ભક્તિનું ગાન કર્યું છે. અને એમાં સંત કવયત્રી મીરાબાઈ એમ કહેતા હોય કે પ્રેમની પ્રેમની પ્રેમની રેમને લાગી કટારી, પ્રેમની હેરી મેં તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ, અથવા તો પ્રેમનગર મત જાના મુસાફિર, પ્રેમનગર મત જાના, આ મીરાબાઈની વાણી. અને એ સતત સતત ભગવાન ગોવિંદાને યાદ કરતા હોય, પ્રેમ લક્ષણા ભક્તિમાં એનું વિરહગાન કરતા હોય, અને ગોવિંદો પ્રાણ હમારો રે, મને જગ લાગ્યો ખારો, મને મારો રામજી ભાવે રે, બીજું મારી નજરે નાવે એમ.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબ્દ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આ હતી આકાશવાણી રાજકોટની પ્રસ્તુતિ.
1: વાહ મિત્રો, મીરાબાઈની ભક્તિ રચનાઓ આપણને એક અલગ ભાવ વિશ્વમાં લઈ જાય છે. આશા છે કે આપને અમારો આ નવો પ્રયાસ ચોક્કસ પસંદ પડી રહ્યો હશે. હજુ અનેક નારી સંતોની આવી જ ગૂઢ વાણીનો આપણે લાભ લેવાના છીએ આવતા અંકોમાં. હવે આજનો વિચાર વિમર્શ. આજે વાત કરીએ આજના દિન વિશેષ વિશે. આજે છે વિશ્વ રક્તદાતા દિવસ. દર વર્ષે 14 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એવા નિસ્વાર્થ રક્તદાતાઓને સમર્પિત છે જેઓ પોતાના રક્તનો દાન કરીને અનેક લોકોને નવજીવન આપે છે. તો રક્તદાનના મહત્વ, તેના લાભો અને સમાજમાં તેની જરૂરિયાત વિશે થોડી વાતો કરીશું. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે રક્તદાનની પ્રવૃત્તિમાં લોકોને જાગૃત કરી વધુમાં વધુ પ્રમાણમાં રક્તદાન કરાવવાનો. વર્ષ 2004માં પ્રથમવાર 4 મુખ્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. 14 જૂનનો દિવસ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટાઇનરની જન્મજયંતિ નિમિત્તે પસંદ કરવામાં આવ્યો. તેમણે રક્તના વિવિધ ગ્રુપોની શોધ કરી હતી, જે એ, બી અને ઓ પ્રકારના ગ્રુપની શોધ કરી અને આધુનિક રક્તસંચાર વ્યવસ્થાનો પાયો નાખ્યો. મિત્રો, આપણા શરીરમાં વહેતું રક્ત જીવનનો આધાર છે. અકસ્માત, સર્જરી, પ્રસૂતિ, કેન્સર, થેલેસેમિયા અને અનેક ગંભીર બીમારીઓમાં ઘણી વખત દર્દીઓને રક્તની જરૂર પડે છે. આવી પરિસ્થિતિમાં રક્તનો કોઈ કૃત્રિમ વિકલ્પ ઉપલબ્ધ નથી. માત્ર માનવ જ માનવને રક્ત આપી શકે છે. એક સ્વસ્થ વ્યક્તિનું રક્તદાન કોઈના ડૂબતા પ્રાણ બચાવી શકે છે. મિત્રો, વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી ગયું હોય, તેનાથી પ્લાસ્ટિક જેવા પદાર્થો તો બનાવી શકે છે, પરંતુ લોહીનું એક ટીપું પણ કોઈ લેબોરેટરી કે ફેક્ટરીમાં બની શકતું નથી. એ તો માત્ર માનવ શરીર જ બનાવી શકે. એટલે જ જ્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી જીવન અને મોત વચ્ચે ઝોલા ખાય ત્યારે તેને અન્ય વ્યક્તિનું લોહી જ બચાવી શકે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં રક્તની ઉપલબ્ધતા કોઈપણ દેશની આરોગ્ય સેવા માટે અત્યંત જરૂરી છે. તેથી સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાનને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. ઘણા લોકોમાં રક્તદાન અંગે કેટલીક ગેરમાન્યતાઓ જોવા મળે છે. કેટલાક લોકો માને છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડી જાય અથવા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય. પરંતુ તબીબી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સ્વસ્થ વ્યક્તિ દ્વારા કરાયેલ રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. સામાન્ય રીતે 18 થી 65 વર્ષની વયનો અને નિર્ધારિત વજન ધરાવતો સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રક્તદાન દરમિયાન આશરે 350 થી 450 મિલીલીટર જેટલું રક્ત લેવામાં આવે છે, જે શરીર થોડા જ સમયમાં ફરીથી બનાવી લે છે. રક્તદાનની પ્રક્રિયા સરળ, સુરક્ષિત અને લગભગ 10 થી 15 મિનિટમાં પૂર્ણ થઈ જાય છે. રક્તદાન માત્ર જરૂરિયાતમંદ દર્દી માટે જ નહીં, પણ દાતા માટે પણ લાભદાયક છે. રક્તદાન પહેલાં આરોગ્યની પ્રાથમિક તપાસ કરાવવામાં આવે

આવે છે, જેને કારણે વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી મળે છે. સાથે જ રક્તદાનથી સમાજસેવાનો સંતોષ અને માનવતાની સેવાનો આનંદ પણ પ્રાપ્ત થાય છે. આજે આપણા દેશમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, બ્લડ બેન્કો અને આરોગ્ય વિભાગો રક્તદાન શિબિરોનું આયોજન કરે છે. યુવાનો, મહિલાઓ અને સમાજના દરેક વર્ગના લોકો આગળ આવીને રક્તદાન કરે તો રક્તની અછત જેવી સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય. મિત્રો, વિશ્વ રક્તદાતા દિવસ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ એ આપે છે કે રક્તદાન એ ખરેખર મહાદાન છે. આ એવું દાન છે જેનાથી દાતાને કોઈ નુકસાન થતું નથી, પરંતુ તેનાથી અન્યના જીવનને બચાવી શકાય છે. તો આવો આપણે સૌ સાથે મળીને રક્તદાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરીને સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપીએ અને જરૂરિયાતમંદ લોકો માટે જીવનદાતા પણ બની શકીએ. તો મિત્રો, આશા છે કે આપને આ માહિતી ખરેખર ઉપયોગી પુરવાર થઈ હશે.

આ સરસ મજાના ગીત બાદ કાર્યક્રમ પૂરો કરવાનો થઈ રહ્યો છે સમય. સહિયર કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો તો અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ બરાબર 1 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 1 વાગીને 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આજના કલાકાર હતા સૃષ્ટિ ભટ્ટ. બરાબર 1:20 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ઈડીની ફરિયાદ આધારે બેંગલુરૂમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 લોકો સામે કેસ. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7ના મોત. શ્રીલંકાના કોલંબોમાં આજે 5000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અને આઈસીસી

0: સી મહિલા ટી20 વિશ્વ કપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે નીસમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों संयुक्त रूप से भारत इनोवेट्स की शुरुआत करेंगे. इस कार्यक्रम में दुनिया भर से 120 से ज्यादा भारतीय स्टार्टअप निवेशक और टेक्नोलॉजी लीडर्स शामिल होंगे. कार्यक्रम में नवाचार, उद्यमिता और उभरती हुई प्रौद्योगिकियों के क्षेत्र में भारत की बढ़ती ताकत को प्रदर्शित किया जाएगा. इसके बाद दोनों नेता भारत फ्रांस विशेष वैश्विक रणनीतिक साझेदारी में हुई प्रगति की समीक्षा और प्रौद्योगिकी, व्यापार तथा रक्षा से क्षेत्रों में सहयोग बढ़ाने के तरीकों पर द्विपक्षीय बातचीत करेंगे. राष्ट्रपति मैक्रों द्वारा आयोजित भोज के बाद प्रधानमंत्री मोदी अपनी यात्रा के अगले चरण में स्लोवाकिया रवाना होंगे. शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से विशाल शर्मा.
0: आ यात्रा दरमियान श्री मोदी G7 सम्मेलन में उपस्थित रहेंगे. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સમાં યોજાનારી G7 બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. બંને નેતા આર્થિક વિકાસ, સપ્લાય ચેઇન, ટેકનોલોજીકલ નવીનતા, રોકાણ ભાગીદારી અને અન્ય સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ G7 સંમેલન અમેરિકાની આર્થિક અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને આગળ વધારવા અને મિત્ર દેશો સાથે સહયોગ મજબૂત કરવાની તક પૂરી પાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગત 12 વર્ષોમાં દેશમાં આરોગ્ય સંભાળ સેવા સુધારવા અને તેને રાહત દરે પૂરી પાડવા અનેક પગલાં લેવાયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના ગરીબો અને જરૂરિયાતમંદોને સારવાર પૂરી પાડે છે, જ્યારે જનઔષધિ કેન્દ્રો રાહત દરે દવાઓ પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે દર્દીઓને સ્ટેન્ટ અને ઘૂંટણના પ્રત્યારોપણના ઓછા ભાવનો લાભ થયો છે. વધુમાં મેડિકલ કોલેજો અને બેઠકોના વિસ્તરણથી ડોક્ટર બનવાની તકોમાં વધારો થયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે સરકારની મુખ્ય આરોગ્ય યોજનાઓએ આરોગ્ય સંભાળને વધુ સુલભ અને સસ્તું બનાવ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગડકરીએ જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો કેશલેસ આરોગ્ય સંભાળ મેળવી રહ્યા છે અને તેનો વ્યાપ હવે વરિષ્ઠ નાગરિકો સુધી વિસ્તૃત કરાયો છે. તેમણે ઉમેર્યું જનઔષધિ કેન્દ્રો દ્વારા ગુણવત્તાયુક્ત દવાઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પ્રવર્તન નિદેશાલય ઈડીની ફરિયાદના આધારે અમેરિકાની એક સંસ્થાને અને અન્ય 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઈડી ફરિયાદના આધારે બેંગલુરુની કોઠાનુર પોલીસે ગત 11 જૂને ભારતીય ન્યાય સંહિતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં ભારતમાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ગેરકાયદેસર વિદેશી ભંડોળનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ કરાયો છે. ઈડીના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે નવેમ્બર 2025 થી એપ્રિલ 2026 વચ્ચે નિયમોનું ઉલ્લંઘન કરીને આશરે 92.55 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર ઉપયોગ કરાયો હતો. ઈડીનું કહેવું છે કે આ નાણાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ઉપાડવામાં આવ્યા હતા અને વિવિધ સ્થળોએ ખર્ચવામાં આવ્યા હતા. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે, જેમાં 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાંથી 2 રાંચીના અને 2 ગઢવા જિલ્લાના હતા, જ્યારે અન્ય ચિયાત્રા, ગીરડી અને સેરાઇકેલા ખરસાવન જિલ્લાના હતા. અધિકારીઓએ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારોનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ લોકોને સ્વેચ્છાએ રક્તદાન કરવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નડ્ડાએ કહ્યું કે રક્તદાન એ વ્યક્તિને નવું જીવન આપવાનો સૌથી અસરકારક અને પવિત્ર તક છે. તેમણે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે પણ લોકોને જવાબદારીપૂર્વક રક્તદાન કરવા અને માનવજીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આયુષ મંત્રાલયે આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાના કાર્યક્રમોના ભાગરૂપે આજે સવારે એક વૈશ્વિક ઓનલાઈન યોગ સત્રનું આયોજન કર્યું. તેમાં 130થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિશ્વભરના યોગ ઉત્સાહીઓને ડિજિટલ મંચ પર એકસાથે લાવવાનો અને યુટ્યુબ લાઇવ યોગ સ્ટ્રીમ પર સૌથી વધુ દર્શકો માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો હતો. આ પ્રસંગે આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું કે યોગ એક વૈશ્વિક જન ચળવળ બની ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારત માટે ગર્વની વાત છે અને તે આરોગ્ય તથા માનસિક સુખાકારી માટે યોગની વધતી જતી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે લોકોને યોગની તેમની દિનચર્યામાં સામેલ કરવા અપીલ કરી. દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે સર્વાંગી સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી અને પ્રકૃતિ સાથે સુમેળને પ્રોત્સાહન આપવામાં યોગની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સાંસ્કૃતિક વારસાની આ ઉજવણીનું આયોજન સંગમમ ગ્લોબલ એકેડમી ઓફ ઇન્ડિયા અને શ્રીલંકાના સંગમી ઝલિયા દ્વારા કરાયું. શ્રીલંકા, ભારત અને અન્ય ઘણા દેશોના હજારો નર્તકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભરતનાટ્યમની શાશ્વત પરંપરા દર્શાવવાનો અને સરહદો પાર સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો હતો. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા માર્ગ દ્વારા મુસાફરી કરશે. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહનું પ્રસ્થાન સમારોહ નવી દિલ્હીમાં યોજાયો હતો. વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગરીટાએ સમારોહની અધ્યક્ષતા કરી હતી. શ્રી માર્ગરીટાએ યાત્રા માટે ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારોના અથાગ પ્રયાસની પ્રશંસા કરી હતી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: આઈસીસી મહિલા T20 વિશ્વકપ મેં આજ ભારત કા સામના ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સે હોગા. મેચ બર્મિંગહમ કે એઝબેસ્ટન મેં ભારતીય સમય કે અનુસાર શામ 7 બજે સે શરૂ હોગા. ભારત પાકિસ્તાન કે સાથ અબ તક હુએ 16 મેં સે 13 મેચ અપને નામ કર ચુકા હૈ.
0: ઈરાને તેમના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારનું સમયપત્રક જાહેર કર્યું છે. ઈરાની સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ અંતિમ સંસ્કાર 4 અને 5 જુલાઈના રોજ તેહરાનના ઇમામ ખામેને દરગાહ ખાતે યોજાશે. 6 અને 7 તારીખે પવિત્ર શહેર કોમમાં ધાર્મિક વિધિઓ બાદ તેમને 9 જુલાઈના રોજ મસ્જિદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવશે. ઇટાલીના પાટનગર રોમમાં ગઈકાલે ઇટાલીમાં સ્થળાંતર થયેલા વિદેશીઓના સમર્થન અને વિરોધમાં અલગ અલગ પ્રદર્શન થયા. સ્થળાંતર કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરતી એક પહેલને સંસદમાં ચર્ચા કરવા જરૂરી 50,000 સહીઓ મળી ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રો સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ઈડીની ફરિયાદ આધારે બેંગલુરૂમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 લોકો સામે કેસ. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7ના મોત. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણી અહેમદાબાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ. પ્રસ્તુત હૈ ફૌજી ભાઈઓ કે લીએ ફિલ્મી ગીતો કા કાર્યક્રમ જય ભારતી.

0: आकाशवाणी एट 90।
1: મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ સંગીત કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ માન અભિમાન ફિલ્મનું આ ગીત, જેના ગાયક કલાકાર છે યશુદાસ.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે આનંદ બક્ષીની રચના ગાયક કલાકાર કિશોર કુમાર અને મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ દોસ્તાના ફિલ્મના ગીતમાં.

0: ડરીએ જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, અને આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. હવે ગાયક કલાકાર મોહમ્મદ રફી અને સાથીદારોના સ્વરમાં સાંભળીએ મજરૂહ સુલતાનપુરીની રચના ઇનકાર ફિલ્મના ગીતમાં સંગીત રાજેશ રોશનનું.

હવે સંતોષ આનંદની રચના ગાયક કલાકાર અનુરાધા પોડવાલ અને સુરેશ વાડકરના સ્વરમાં સાંભળીએ સંગીત ફિલ્મના ગીતમાં, સંગીત નરેશ શર્માનું.

0: મિત્રો, કાર્યક્રમના અંતમાં આપે સાંભળ્યું સાવરિયા ફિલ્મનું ગીત. આ ગીત સાથે જ અહીં ફિલ્મ સંગીત સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ
1: જૈવિક વિવિધતાનું જતન.

0: વરસાદ આવે કે તરત જાત જાતની ઔષધિઓ અને વૃક્ષો વાવવાની તૈયારી કરીને બેઠેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, તમે કોઈ એવું ધાર્મિક સ્થાન જોયું છે કે જ્યાં બીમાર વ્યક્તિની સારવારને જ પ્રભુ સેવા માનવામાં આવતી હોય અને સારવારમાં જરૂરી ઘણી વનૌષધિઓ ધર્મસ્થાનની જમીનમાં જ ઉગાડાતી હોય
0: અને ખોરાકમાં પણ પ્રસાદ તરીકે દેશી ગીર ગાયના દૂધ, ઘી, સંસ્થાના જ ખેતરમાં છાણિયા કાથરથી પકવેલો બાજરો, અન્ય કઠોળ વગેરે જ વપરાતા હોય.
1: આવું ધાર્મિક સ્થાન એટલે બોટાદ જિલ્લાના પાળિયાદ ની સંત વિસામણ બાપુની જગ્યા, જ્યાં ગીર ગાય, ઘોડા, ભેંસ વગેરેની દેશી જાતોના જતન સાથે દેશી પાકોનું પણ જતન અને વિતરણ કરાય છે.
0: એટલું જ નહીં, કાઠી દરબારોની પરંપરા, તેમના પહેરવેશ, ઘરની સજાવટ, પરંપરાગત વાસણો, ભરતકામ વગેરેનું પણ ખૂબ ચીવટપૂર્વક જતન કરાય છે.
1: અને એમની ભોજનની વાનગીઓ પણ કાઠી સમાજની પરંપરાગત, જેમ કે છબાનું શાક. આવી વાનગીના નિષ્ણાત પણ વિસામણ બાપુની જગ્યાએ હેતથી સાચવ્યા છે.
0: એ જ રીતે સેંકડો વીઘા જમીનમાં લીમડા, વડ, પીપર, પીપળો જેવા અનેક વૃક્ષોની વિવિધતા તો નજરે જુઓ ત્યારે જ સાચું માનો.
1: મિત્રો, આ જૈવ વિવિધતાના જતન માટે આ ધર્મસ્થાનના મહંત શ્રી મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબાના ભગીરથ કાર્યમાં સેવા આપી રહ્યા છે શ્રી ભૈલુ બાપુ.
0: આ પ્રવૃત્તિઓની એક ઝલક તેમની પાસેથી જ મેળવીએ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે તમને વિસામણ બાપુની જગ્યા એટલે પાળિયાદ જે સંસ્થાન, ધર્મ સંસ્થાન છે, ત્યાં લઈ જઈએ છીએ અને એ પણ એવી વિગતોની પરિચય માટે તમને લઈ જઈએ છીએ કે જ્યાં જૈવિક વિવિધતાના જતન માટે ખૂબ કામ થઈ રહ્યું છે. એ કામને આપણે જ્યારે તમે સાંભળશો ત્યારે તમને થશે કે અમારે પણ એક વખત વિસામણ બાપુની જગ્યાની મુલાકાતે જવું જોઈએ અને એટલા માટે જ આજે અમે બેઠા છીએ સંસ્થાના સંચાલક, જગ્યાના સંચાલક શ્રી ભૈલુ બાપુ સાથે. તો આપણે સૌ પ્રથમ તમારા બધા વતી એમનું સ્વાગત કરીએ. નમસ્તે ભૈલુ બાપુ.
2: નમસ્તે, રામ રામ, જય વિલાનાથ. સર્વપ્રથમ તો

0: રીતે સંરક્ષણ થાય, સ્વચ્છતા ઉત્તમ, અમારી અશ્વશાળા છે, ઉત્તમ ગીર ગાયની ગૌશાળા છે, એ જ રીતે સારામાં સારી રીતે પૂજ્ય વિસામણ બાપુથી લઈને આજે અમારી સંસ્થામાં જાફરાબાદી ભેંસ જે નસલ છે એની પણ સારામાં સારી રીતે એનું સંવર્ધન થઈ રહ્યું છે.
1: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમના શ્રોતા મિત્રોને ખાસ જણાવવાનું કે પાળિયાદની આ જે અહીંયા સંસ્થા છે અને આ જે જગ્યા છે એટલી પાવન ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે. અહીંયા પગ મુક્તાની સાથે જ તમે પોતે જાણે અહોભાગ્ય હોય તમારું તેવું તમને ફીલ થાય તેવું તમને લાગી રહ્યું છે. એમાં પણ હું પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 નિર્મળાબાને મળી અને અહીંયા બાપુને હું અત્યારે મળવા આવી છું અને એ જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ અંતર્ગત આપણને જે વાત કરી રહ્યા છે. આપણા કાર્યક્રમમાં આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણી અલગ અલગ રીત ભાત, આપણી ખાણીપીણી એની વાત હોય છે. અહીંયા મેં આવતાની સાથે જ ગીર ગાયો એટલી બધી જોઈ, લગભગ 600-700 કે 800 જેટલી હશે, મેં ગણતરી પણ નથી કરી. પણ મિત્રો, આ પણ એક જોવા જેવું સ્થળ છે કે તમે જે એન્ટર થશો ને એટલે ત્યાં બહાર સ્ટેચ્યુ છે ગીર ગાયનું અને એ સ્ટેચ્યુ જોઈને જ ખબર પડે કે આ ગીર ગાય જ છે અને પછી ત્યાંથી અમારી સફર શરૂ થઈ. તો બાપુ, ખાસ મારે પૂછવું હતું કે આ જે ગીર ગાયો છે એ કેટલા વર્ષોથી કે વિસામણ બાપુ હતા ત્યારથી એ ગાયોનો વંશજ ચાલુ છે, કેવી રીતનું છે?
0: જી બેન, અમારી પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં જે ગાયો છે એ ખાસ એની વિશેષતા એ છે કે પૂજ્ય વિસામણ બાપુની જે ગાય હતી એનું નામ હતું બણકલ. આ એક જ ગાયનો વંશ છે અને અત્યારે એક ગાયમાંથી અત્યારે અમારે બધાથી ટોટલ 800 જેવી ગાયો છે. એ જ રીતે અશ્વની વાત કરીએ તો પૂજ્ય વિસામણ બાપુની જે રોજી ઘોડી હતી કાઠિયાવાડી નસલની, એ પણ એ જ રીતે આજે એક ઘોડીમાંથી અમારી પાસે અત્યારે 50 જેટલા કાઠિયાવાડી અશ્વો છે જે રોજી ઘોડીનો વંશ છે અને ઉત્તમ કાઠિયાવાડી જેને કહેવાય સાચી નસલ. અને એ જ રીતે જાફરાબાદી ભેંસની વાત કરું તો પૂજ્ય વિસામણ બાપુના ટાઈમમાં એક પૂતળી નામની જાફરાબાદી ભેંસ હતી. પૂતળી અને ઇંગ્લિશમાં પૂતળીને આપણે ડોલ કહીએ. હા, તો એ પૂતળીનો આજે પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં 250 વર્ષથી એનું પણ સારી રીતે સંવર્ધન થઈ રહ્યું છે જાફરાબાદી નસલનું. તો એક ભેંસમાંથી અત્યારે અમારે 150 જેવી અત્યારે જાફરાબાદી નસલ છે. એટલે આપણી સનાતન સંસ્કૃતિ જે છે, સનાતન સંસ્કૃતિની ધરોહર એ તો એનું તો જતન થઈ જ રહ્યું છે. એમાં ઘણી સેવાકીય પ્રવૃત્તિ છે, જેમ કે અમારે પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં પૂજ્ય વિસામણ બાપુ દ્વારા જે અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી ત્યારથી લઈને આજની તારીખ સુધી અમારું અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ છે. બીજી આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીંયા આ સંસ્થામાં ના તો કોઈ જમવાનો ચાર્જ છે, ના રહેવાનો ચાર્જ છે, તદ્દન બધું ફ્રી છે. એટલે મારું ખાસ તો આપને એ કહેવાનું છે કે સનાતન ધર્મની આ જે સંસ્થા છે આમાં આપણા સનાતન ધર્મ તો છે જ, પણ સનાતન ધર્મ સાથે સાથે પશુઓનું પણ બહુ જ સારી રીતે સંવર્ધન ચાલી રહ્યું છે. જી બેન.
1: મિત્રો, પ્રકૃતિનું પણ એટલું સરસ અહીંયા જતન થઈ રહ્યું છે. અલગ અલગ વૃક્ષો, અલગ અલગ તમે ક્ષુપ વનસ્પતિ, એમાંય આપણે કહીએ ને કે ઔષધીય વનસ્પતિ, એ બધું જ લગભગ અહીંયા છે. આપણે એક પ્રોગ્રામમાં આપણે હરિયાળું ગુજરાતમાં વાત કરી હતી કે નક્ષત્ર વન ને રાશિ વન ને એ પણ અહીંયા ઊભા કરી રહ્યા છે અને અલગ અલગ રાશિ પ્રમાણેના, અલગ અલગ નક્ષત્ર પ્રમાણેના વૃક્ષો પણ અહીંયા વવાય છે. વડ અને પીપળ પણ અહીંયા એટલા જ સરસ અને સુંદર છે, તો એના વિશે કંઈક બાપુ આપ કંઈ કહો.
0: જી બેન, ખાસ તો આ સંસ્થામાં અમારે જે મેઇન પૂજ્ય વિસામણ બાપુનું જે જન્મસ્થળ છે ત્યાં પીપળાનું વૃક્ષ છે, એનું ખૂબ મહિમા છે અમારી આ સંસ્થામાં. જે પણ લોકો આવે ત્યાં પીપળાની પ્રદક્ષિણા કરે છે અને એનું બધાને ફળ પણ મળે છે. એ જ રીતે આપે કીધું એમ અમારી સંસ્થામાં જે નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અમે ઓલરેડી નક્ષત્ર વન બનાવી દીધું છે. જે આપણા 27 નક્ષત્ર માં જે પણ એના નક્ષત્ર પ્રમાણે જે ઝાડ આવે એના મુહૂર્તમાં અને મંત્રોચ્ચાર સાથે આપણે પ્લાન્ટેશન કર્યું છે. એટલે નક્ષત્રવન પણ છે, નક્ષત્રવન પછી અમે એક રાશિવન બનાવ્યું છે, એ પણ આપણી રાશિ પ્રમાણે એના મુહૂર્ત પ્રમાણે ને એ પણ બધા પ્લાન્ટેશન આપણે મંત્રોચ્ચાર સાથે કરેલા છે. એ જ રીતે એક ગ્રહવન પણ બનાવ્યું છે, જે આપણે ગ્રહ પ્રમાણે જે ઝાડો આવે છે એ પણ મુહૂર્ત પ્રમાણે અને મંત્રોચ્ચાર સાથે આપણે એનું પ્લાન્ટેશન કર્યું છે. અને એક વન એવું બનાવીએ છીએ કે જ્યાં લુપ્ત અત્યારે ઘણા

0: જાડોમાં એવું છે કે લુપ્ત થતા હોય છે, થવાની આરે છે. તો એક આખું વન લુપ્ત થતા જાડોનું વન બનાવીએ છીએ. એના માટે એક આખી ટીમ તૈયાર કરી રહી છે, બધું એનું સર્વે થશે અને પછી એનું પણ અમે પ્લાન્ટેશન કરશું. અને એક ત્યાં રામવન બનાવીએ છીએ, એટલે જે આખું અમે અહીંથી 7 કિલોમીટર દૂર એ આપણી જગ્યા છે, જેનું નામ આપ્યું છે અમે નિર્મળ ધામ. ત્યાં નિર્મળ ધામમાં આ 5 વન અમે બનાવીએ છીએ, નક્ષત્રવન, ગ્રહવન, રાશિવન, રામવન અને લુપ્ત થતા જાડોનું વન.
1: એટલે તરુભાઈ સાચી વાત છે કે આપણા કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ જ છે કે આપણા જે લુપ્ત થતા વનસ્પતિ વૃક્ષો જે છે એને ફરી પાછે પુનઃપ્રાપ્ય કરવા માટે સરકાર પણ એટલા જ પ્રયત્નશીલ છે. સરકાર એના માટે કામ પુષ્કળ કરી રહી છે અને આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રીનો પણ એ જ સંદેશ છે કે પ્રકૃતિને બચાવો. ખાસ બાપુ આપને એ પૂછવું છે કે અત્યારે જે સેન્દ્રીય ખાતર વાપરે છે કે આડેધડ રાસાયણિક ખાતરો વાપરે છે, તો હવે ધીમે ધીમે આપણે સજીવ ખેતી તરફ, પ્રાકૃતિક ખેતી તરફ, એને અલગ અલગ નામ આપેલા છે, અળસિયાની ખેતી તરફ એવી રીતે આપણે વળી રહ્યા છે, તો એવા પણ પ્રયાસો જો કરાઈ રહ્યા હોય તો અમને જણાવજો.
0: આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે બધાને, આપણને સૌને પ્રોત્સાહિત કરે છે પ્રાકૃતિક ખેતી તરફ, અને આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી એમનો પણ એવો આગ્રહ છે કે બધા પ્રાકૃતિક ખેતી તરફ વળે, એ જ રીતે અમે પણ આ સંસ્થા દ્વારા પ્રયોગ કર્યો છે અને અમારી ફાર્મમાં પણ અમે પ્રાકૃતિક ખેતીનું એક મોડેલ બનાવ્યું છે, જેથી કરીને જે અમારી સંસ્થા સાથે 1650 ગામ જોડાયેલા છે, 1650 ગામના ખેડૂતો અહીં આવે, એ અમારા મોડેલની મુલાકાત લે અને એમાંથી એને પ્રેરણા મળે. એટલે ખાસ આ એક બહુ મોટું કામ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે.
2: તો એમાં બાપુ આપણી સૌરાષ્ટ્રની અને ખાસ કરીને આ વિસ્તારની, એટલે બોટાદ ભાવનગર જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં કેટલીક અનાજની કે પાકોની જાતો પણ વિશિષ્ટ છે. દાખલા તરીકે આપણો બાજરો એટલો જ જાણીતો છે, એવા જ કેટલાક કઠોળ છે, તો એ બધાને સાચવવા માટે, એના બિયારણ માટે અને એના વાવવા માટેના આપણા પ્રયત્નો થઈ રહ્યા છે ખરા?
0: હાલ આપે જેમ કીધું એમ બિયારણ બાબતે એમાં પણ અમારા સંસ્થા સાથે જોડાયેલા છે આટકોટના હીરપરા સાહેબ, જે ખાસ આમાં નિષ્ણાંત છે, અને એને પણ અમે સાથે રાખીને વધુમાં વધુ ખેડૂતો જાગૃત થાય એવા અમે પ્રયત્ન કરશું. જી
1: બાપુ, આ તો નાના મોડે મોટી વાત છે કે આપણી સંસ્કૃતિ તો આપણે જાળવી જ રહ્યા છે, પણ અહીંયા જે કાઠી દરબારોની સંસ્કૃતિ એના વિશે સમજાવો. મને એ બહુ ખ્યાલ નથી કે અહીંની કેવી સંસ્કૃતિ હોય છે અને શું એમાં વિશેષતા હોય છે.
0: જ્યારે કાઠી દરબારો વિશે વાત કરીએ તો કાઠી સંસ્કૃતિ શું છે, તો ખાસ તો જે આ કાઠિયાવાડની ભૂમિ છે, સંત અને સુરાની ભૂમિ છે, એમાં સુરવીરો પણ થયા છે અને સંતો પણ થયા છે, જેમ કે પૂજ્ય વિસામણ બાપુ, પૂજ્ય દાન બાપુ, આવા અનેક સંતો પણ થયા છે. અને કાઠી સંસ્કૃતિ એક વિશેષ છે, જેની કહી શકાય કે એની આખી રીત, એની ભાત, એના સંસ્કાર, પહેરવેશ અને એનું જે કહેવાય કે જે કાઠિયાવાડી, જે આપણે દરેક જગ્યાએ આપણે જોઈએ છે કે કાઠિયાવાડી હોટલ, કાઠિયાવાડી ધાબા, એટલે અમારા કાઠીઓનું ભોજન પણ વિશેષ છે.
1: જી બસ બાપુ, ભોજન વિશે વાત કરો કે કાઠિયાવાડી ભોજન કેવું હોય છે.
0: ભોજન વિશે વાત કરવું મારા માટે થોડુંક અઘરું છે, પણ મેં કીધું એમ વિશેષ છે. જેમ કે એક તો કાઠિયાવાડી રોટલા કઢી એ તો છે જ, પણ ઘણી એવી વાનગીઓ છે જે માત્ર અમારી કાઠી કોમ્યુનિટીમાં જ થઈ છે, જેમ કે હરિહો. હા, હરિહો એક મિષ્ટાન છે જે અમારી કાઠી સંસ્કૃતિમાં અને કાઠી સંસ્કૃતિમાં ને જે ખાસ અમારા બહેનો જ બનાવી શકે છે, પરંપરાગત. જી
2: એવું તો બાપુ મને અત્યારે એક બીજું પણ આવે છે કે આપણા સારા એવા આપણી સમાજના લેખક અને રામભાઈ ખાચરે કહ્યું એમ કે છબાનું શાક, આજે જયારે આપણે શાકભાજીની એની મોંઘવારીની વાત કરીએ ત્યારે એ માત્ર ને માત્ર કાઠી દરબારોની સમાજમાં જે સચવાઈ રહી છે વાનગી. છબા એટલે નદીના, એટલે આખી વાત આપણે બાપુ પાસેથી જ સાંભળીએ.
0: જે આપે ઉલ્લેખ કર્યો રામકુભાઈ

0: ખાચર જે ખૂબ જ વિદ્વાન છે અને અમારા સમાજના આગેવાન, એમને જ એકવાર એમના આખી ટીમ બોલાવીને અહીંયા પાળિયા જગ્યામાં જ ડૉક્ટર અમારા રણજીતભાઈ વાઘ પણ સાથે હતા અને અહીંયા એમને છબલાની કઢી બનાવેલી, જે નદીમાં જે પથ્થરો હોય છે નાના સફેદ પથ્થર, અને એના પથ્થર એની આખી રેસીપી મને એક્ઝેક્ટ નથી ખ્યાલ, પણ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. એ છબલાની કઢીને લોટમાં કરીને પછી એને ચણાના લોટમાં પછી એને કઢીમાં એનો વઘાર કરે છે કે જી જી.
1: આ સ્વાદ અને આ સંસ્કૃતિ માત્ર ને માત્ર કાઠી દરબારોના સમાજમાં જ રહી છે અને એ પણ આપણી જૈવિક વિવિધતાનો એક ભાગ છે એવું ગણવું પડે. જેમ આપણે આજે માંડ જોઈ, એ તો પૂજ્ય નિર્મળાબાના પોતાના ઓરડામાં પણ જોઈ કે એ માંડ જે શણગાર છે કે જે કેટલાક પિત્તળના વાસણો છે એ માત્ર ને માત્ર હવે અત્યારે કાઠી દરબાર સમાજમાં જ રહ્યા છે. એટલે એમણે જે સાચવી રાખી છે સંસ્કૃતિ, જૈવિક વિવિધતાનું જે જતન થયું છે એ પરંપરા હવે બીજી બધી કોમ્યુનિટીમાં કે સમુદાયમાં લગભગ એમ થાય કે લુપ્ત થતી ગયા, એટલે ભળતું ગયું છે બધું. હવે કોઈ વેશની પણ પરંપરા નથી રહી. જ્યારે તમે જૂના જો ઇતિહાસમાં આપણે ઉલ્લેખ કરીએ તો એના તને નવાઈ લાગશે અને શ્રોતા મિત્રોને પણ આનંદ થશે કે અંગ્રેજોએ પણ જેના માટે એક આખું કાઠી દરબારોનો ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું.
2: અચ્છા.
1: હા, અને એમાં એમની બહાદુરી, એમની વફાદારી, શૌર્યગાથાઓની વાત કરી છે અને એના કરતા ખાનદાનીની વાત કરી છે કે પોતાના ઘરમાં હોય કે ના હોય પણ મહેમાન આવ્યો એને મહેમાનને પૂરું જમાડે છે આજે, અને છતાં ઓછામાં ઓછી એટલે નાત જાતના ભેદભાવ જો કહીએ તો કાઠી દરબારના સમાજમાં ક્યાંય જોવા જ નથી
2: મળતા.
1: અતિથિ દેવો ભવની જે પરંપરા છે એટલે એમાં હવે બાપુ આપણે જે અત્યારે કહીએ છીએ કે દેશી બિયારણોને સાચવવાનો તો આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ અશ્વપાલનમાં એમાં આપણે કોઈ ખાસ અત્યારે પદ્ધતિ કે રાખી છે ખરી કે એને તાલીમ આપવી, માનો કે એને કેટલાક ખાસ પ્રકારની ચાલની તાલીમ ને એના માટેનું, કારણ કે એ પણ ભૂલાતી જતી હોય આખી પરંપરા છે.
0: હા, એના માટે પણ જે ખાસ જે જાણકાર છે એવા વ્યક્તિઓને અહીંયા અમે બોલાવીએ છીએ, અમારા અશ્વને પણ તાલીમ આપીએ છીએ અને સારામાં સારી રીતે અત્યારે તો મહત્વનું એ છે કે કાઠિયાવાડી અશ્વ જે છે એ પણ આમ ઓલમોસ્ટ લુપ્ત થવાની આરે હતા. એમાં આજે મારે યાદ કરવા પડે એવા ગોંડલ આચાર્ય ઘનશ્યામ મહારાજે ખૂબ મહેનત કરી છે, અમારે જસદણ સત્યજીત કુમારે પણ ખૂબ મહેનત કરી છે. એટલે આવા બધા વ્યક્તિઓના પ્રયાસથી આજે કાઠિયાવાડી અશ્વો છે અને સારી ક્વોલિટીના છે અને વધુમાં વધુ એમાં કઈ રીતે સંવર્ધન સારી રીતે થાય અને ઇમ્પ્રુવમેન્ટ થાય એ પણ અમારા બધાના સાથે મળીને એવા પ્રયત્ન છે.
2: મિત્રો, ખાસ એક વાત કરવાની, હું અહીંયા અશ્વ બધા અલગ અલગ બાંધેલા છે ને, હું જોવા ગઈ ને તો મારી સાથે જયદીપભાઈ કરીને ગાઈડ સાથે મોકલ્યા હતા અને એમણે બતાવ્યું મને, પણ એટલા સરસ બધા અશ્વ હતા ને તો એમ થયું કે એક વખત આની પર બેસીને સવારી કરવી જોઈએ. એટલા રૂપાળા, એટલા આમ કદાવર ને એટલા દેખાવડા કે તમે આમ સામાન્ય ક્યાંય જોવા ના મળે. પછી મને કે આ ઘેટો જોઈ લો, બકરો કંઈક ત્યાં હતો એમ કરીને મને એમણે બતાવ્યો. મેં જોયો, હા ઘેટો જોયો અને પછી બહાર નીકળી એટલે પછી મેં કહું મને કેમ બતાવ્યો, મને કે મારા અશ્વને નજર ના લાગે ને એટલે કે છે આ નજરિયો કહેવાય કે છે. એટલે આપણે પરંપરામાં વણાઈ ગયું છે, જોડાઈ ગયું છે. આપણે પ્રકૃતિની તો વાત કરી, પરંપરાની વાત કરી, હવે થોડાક મશીનરી સાથેની વાત થોડી કરીએ તો અહીંયા ઘણી બધી જૂના જમાનાની ગાડી, કાર જે કહીએ છે ને એ પણ હતી. મેં ઘણા બધા ફોટા પણ લીધા છે ત્યાં ગાડી અને જોયા પણ ખરા, અમુક તો મેં જોઈ જ નથી એવી સરસ કાર હતી. તો આ કેટલા વર્ષો પહેલાની આ બધી કાર છે બાપુ, એ જણાવશો?
0: જી બેન, વાત જ્યારે મશીનરીની આવે ત્યારે આપ જે અહીંયા વિન્ટેજ ગાડીઓ જોઈ રહ્યા છો એ ઓલમોસ્ટ અમુક 150-150 વર્ષ જૂની ગાડીઓ પણ છે. અને જ્યારે ગાડીઓ નહોતી એ પહેલાં જ્યારે ઘોડાગાડીઓમાં જેમ કે બગીઓ, જે કોઈ બગી 4 ઘોડાથી ચાલતી, કોઈ 2 ઘોડાથી, કોઈ 1 ઘોડાથી, એ પણ એવી જ રીતે એનું સચવાયેલી છે. અને ઘોડાગાડી સિવાય ખાસ અમારી કોમ્યુનિટીમાં જ્યારે લેડીઝ બહાર જતા ત્યારે એ સિગ્રામમાં ટ્રાવેલ કરતા, એક બળદગાડા જેવું હોય છે હા એ પણ અહીંયા એ જ રીતે પ્રિઝર્વ છે, હું આપને

0: એ પણ બતાવીશ. એટલે મશીનરીની વાત જ્યારે આવે છે ત્યારે પહેલેથી જ જે જે સમય પ્રમાણે જે મશીનરીની જરૂર હતી એનો અમે આજે પણ યુઝ કરીએ છીએ.
1: આ સિગ્રામ શબ્દ શ્રોતા મિત્રો માટે થોડોક નવો લાગશે બાપુ, એટલે એટલે તો સિગ્રામ કેવો હોય છે? કારણ કે આપણે જોઈએ છીએ કે કેટલીક ફિલ્મોમાં માત્ર પડદો ઉઘાડીને જતો હતો બતાવે, પણ આ સિગ્રામ ખરેખર નજરે જુઓ ત્યારે તમને ખ્યાલ થાય કે કેટલો રૂપ સરસ દેખાય આખું. તો સિગ્રામની થોડી વાત કરશો?
0: સિગ્રામની સિસ્ટમ એવી હોય છે કે આમ તો સિગ્રામમાં બળદ જોડે, એટલે એમાં બે બળદ હોય છે. અને સિગ્રામની ખાસ તો બારીઓની પેટર્ન એવી હોય છે કે એમાં એના અત્યારે આપણે જે બારીઓમાં જેમ લુઅર્સ હોય એમાં અંદરથી બહાર આપણને જોઈ શકે, બહારથી આપણને કાંઈ ન દેખાય અંદર કોણથી. જી, એટલે એની સિસ્ટમ એવી હતી. પહેલાં તો આ ઓઝલનું ને એવું ખૂબ હતું, પડદા સિસ્ટમ. એટલે અને એમાં પણ એવી વ્યવસ્થા હોય છે કે એમાં પાણી, ટિફિન, જે પહેલાં આપણા ખાણીપીણીનું બધી વ્યવસ્થા એમાં હોય છે. અને લગભગ 6 જણા એક સિગ્રામમાં ટ્રાવેલ કરી શકે, એ સિગ્રામની વિશેષતા છે.
2: એટલે અત્યાર સુધી તમે શિકારા શબ્દ સાંભળ્યા હતા, પણ સિગ્રામ એવી રીતે આ પહેલી વખત આ સાંભળ્યો શબ્દ.
1: વેલરુ શબ્દ પણ આવતો હતો.
2: અચ્છા,
1: એટલે વેલરુ હતું, પણ વેલરુ અલગ છે. વેલરુ માત્ર ક્યાંક જવામાં આવવા માટે નાનું એક કે બે બહેનો અંદર બેઠા હોય એવું વેલરુ, એટલે એ મહિલાઓ માટે ને પ્રવાસના આ બધા છે સાધનો.
2: સાંભળ્યું ને મિત્રો, આ બધા શબ્દો તમને અમારા આ કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં સાંભળવા મળશે. કારણ કે આ કાર્યક્રમમાં આપણે આપણી લુપ્ત થતી બધી જ વસ્તુઓ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી ખાણીપીણી, આપણા રહેણી, આપણા ખોરાકની વાત કરીએ. અહીંયા આવી જમી પણ હું અહીંયા એકદમ દેશી જમવાનું હતું, જે વર્ષોથી આપણે સેવ ટામેટાનું શાક વર્ષોથી ખાઈએ ને એ શાક, એવા જ બાજરીના રોટલા, એટલા મોટા અહીંયા ચૂલા, એટલા બધા લોકોનું અહીંયા જમણવાર થતો હોય છે, એટલે એટલા જ મોટા તપેલા ને ત્રાસ ને એ બધું મેં નજરે જોયું. એટલે આ બધી વસ્તુઓ અહીંયા જળવાઈ રહી છે. એક ગંગા જમના સરસ્વતીનો એવો કૂવો પણ જોયો કે ત્યાં ત્રણેય પાણીનું મિલન હોય અને પાણી ભરપૂર આયા જ કરતું હોય છે. એક બાપુ આપણી જીવનમાં અત્યારે સડકતી સમસ્યા છે પાણીની. એટલે બધા લોકો કહે છે કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે ને તો એ પાણી ઉપર જ થશે એમ. તો આ પાણીનો બગાડ અટકાવવા માટે અને પાણી ગામે ગામ ભરપૂર મળે રહે એના માટેના અહીંયા આપણા કેવા પ્રયત્નો હોય છે? અને આ કૂવો કેટલા વર્ષો જૂનો છે?
0: જ્યારે વાત થઈ અમારે ગંગા જળનો કૂવો કહેવાય છે, પૂજ્ય વિસામણ બાપુના આશીર્વાદથી ને ત્યાં ગંગાજી પ્રગટ થયેલા, ત્યારથી લઈ આજની તારીખ સુધી એ કૂવામાં પાણી એમ જ હોય છે. અને બધા પ્રસાદ રૂપે ચરણામત લે છે. અને એવું પણ કહેવાય છે કે અનેક મુશ્કેલી હોય, કોઈને કાંઈ આરોગ્યને લગતા કાંઈ પ્રશ્ન હોય તો પણ એ ગંગાજળના ચરણામત લે છે અને એમાંથી લોકો મુક્ત થાય છે. અને વાત રહી પાણીની, તો પાણી માટે ખાસ તો પૂજ્ય બા પણ કાયમ ખૂબ ટકોર કરે છે લોકોને કે પાણી ખોટું વેસ્ટ ન જાય. અને અમારી સંસ્થા દ્વારા પણ એવા પ્રયત્ન થઈ રહ્યા છે. બાકી આપ જાણો છો એમ ઘણી એવી સંસ્થાઓ છે જે પાણી માટે ખૂબ મોટું કામ કરી રહી છે.
1: તો એ એના માટે એટલે આપણા ખેતરોમાં ને આપણી વાડીઓમાં ને એમાં પાણી માટે એટલે ડ્રીપ ઇરિગેશન ને એ બધી પદ્ધતિઓ અમુક અપનાવી છે કે ચેકડેમ માટે કેટલા આપણા પ્રયત્નો થઈ રહ્યા છે? ખરા
0: અમારી સંસ્થા દ્વારા પણ ચેકડેમો કરવામાં આવ્યા છે. અને જે કાંઈ અમારા સાથે જોડાયેલા ખેડૂતો છે એને પણ સંસ્થા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ વધુમાં વધુ ડ્રીપ ઇરિગેશનનો યુઝ થાય. અને ખાસ તો જે ખાલી પડેલા ખેતરોમાં બોર છે અથવા તો કૂવા છે એને કઈ રીતે રિચાર્જ કરવા એ બાબતે પણ કઈ રીતે ખેડૂતો જાગૃત થાય એના પણ અમે સાથે મળીને પ્રયત્ન કરીએ છીએ.
1: અંતમાં હવે બાપુ, આમ તો આપણે ઘણું લગભગ અડધો કલાકથી ચર્ચા કરી રહ્યા છીએ, પણ જમીનને બગડતી અટકાવવા અથવા તો અમારા આપણા વિસ્તારના નજીકના જે ખેતી નિષ્ણાત કહે છે એમ કે જમીનને ઝેરમુક્ત બનાવવાની જરૂર છે, એટલે દેશી ખાતરોને એનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે ત્યાં જે રીતનો ઉપયોગ કરાઈ રહ્યો છે આ બધી ગાયોના ને એના છાણમાંથી જે ખાતર બને છે સેન્દ્રિય ખાતર, એ સિવાયની બીજી બધી લોકોને પણ સંદેશ થોડો મળે એટલા માટે આપ જરા આપના સંદેશમાં કહેશો કે સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ વધારીને આપણે રાસાયણિક ખાતરોનો, રાસાયણિક દવાઓનો ઉપયોગ ઘટાડીએ એના વિશે આપનો સંદેશ આપશો?
0: ખૂબ જ સારો સવાલ કર્યો. જે આજના સમયમાં

0: ખૂબ જરૂરી છે. જે રીતે આપણે જોઈએ છીએ કે અનેક રોગો જે આપણે ક્યારેય સાંભળ્યું નહોતું, એ છેલ્લા અમુક વર્ષોમાં આપણે જોઈએ કે દરેક ગામોમાં, દરેક પરિવારોમાં, ખાસ કરીને કેન્સર અને એટેકનું આપે કીધું. એટલે આપણે બધાએ સાથે મળીને જ્યારે પ્રયત્ન કરશું તો જ આમાં આપણને સફળતા મળશે. નહીં કે કોઈ ગામમાં બે ચાર વ્યક્તિ કરશે તો એનાથી આપણને કોઈ ફાયદો થવા નથી. એટલે વધુમાં વધુ લોકો આ તરફ પ્રાકૃતિક ખેતી અને મિનિમમ પેસ્ટિસાઇડનો યુઝ કરે એવો અમારો આગ્રહ છે.
1: તો શ્રોતા મિત્રો, આજની ચર્ચા ખરેખર ખૂબ સરસ રહી. પરમ પૂજ્ય આદરણીય ભૈલુ બાપુએ બહુ જ સરસ ચર્ચામાં ભાગ લીધો અને આપણને એક સંદેશ રૂપે વાત કરી છે કે ક્યાં ક્યાં આપણે કેવી રીતે આપણી પ્રકૃતિને બચાવી શકીએ, આપણે પાણીનું જતન કરી શકીએ, આપણી ખાણીપીણી, આપણા રહેણાંક, આપણા ખોરાકને પણ કેવી રીતે આપણે જાળવીએ અને જૂની પરંપરાને આપણે યથાવત રાખીએ.
2: અને ખાસ તો પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને જે તરફ જઈ રહ્યા છે, આપણા ખોરાક બગડી રહ્યા છે, એના વિશે ભૈલુ બાપુનો સંદેશ જે રહ્યો કે જમીનને સુધારી અને આપણો ખોરાક, આપણા વાણી વર્તનને, આપણા સંસ્કૃતિને, સનાતન ધર્મને, સનાતન સંસ્કૃતિને અનુરૂપ રાખીએ, એ આપનો સંદેશ ખૂબ સરસ રહ્યો. અને મને શ્રદ્ધા છે કે શ્રોતા મિત્રો પણ એનો અમલ કરશે અને જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે તમે પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં પણ એક વખત આવીને આ બધી જેટલી પ્રવૃત્તિઓ થઈ રહી છે એનું દર્શન કરી શકો છો. ફરી વખત ભૈલુ બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર.
1: ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ, વંદન.
0: આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને આકાશવાણી ટીમ અને હિનાબેન તથા તરુભાઈ, ધન્યવાદ.
1: મિત્રો, આ જૈવ વિવિધતાનું રક્ષણ સંવર્ધન હોય કે નક્ષત્ર વન, રાશિ વન અને ગ્રહ વનનો વિકાસ, ગીર ગાયો, જાફરાબાદી ભેંસો અને અશ્વથી લઈ ખેતરમાં ઉગાડાતા પાકો, તેનું પરંપરાગત દેશી સ્વરૂપ જાળવી રાખવા શ્રી ભૈલુ બાપુ દિવસ રાત સખત મહેનત અને જહેમત ઉઠાવી રહ્યા છે.
3: ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ તો એમ જ ઈચ્છે છે કે રાજ્યના તમામ ધર્મસ્થાનો, સંસ્થાઓ પણ જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ એટલે કે BMCOનો સાથ લઈને પોતાના વિસ્તારની સ્થાનિક જૈવ વિવિધતાના જતન માટે સક્રિય બને, BMCOને પણ સશક્ત, સક્રિય અને સમૃદ્ધ બનાવે.
1: મિત્રો, તમારા વિસ્તારમાં પણ પ્રભુ સેવાની સાથે પ્રકૃતિની સેવા કરતી આવી કોઈ સંસ્થા કે ધર્મસ્થાન હોય તો અમને જાણ કરો, અમે તેમની પ્રવૃત્તિઓનો પણ પરિચય મેળવીશું.
3: બિલકુલ, એ માટે ફોન નંબર 94-276-0-65-96 આ જોડો એટલી વાર. પ્રાથમિક વિગતો નોંધ્યા પછી અમે ત્યાંની રૂબરૂ મુલાકાત લઈશું
1: અને વિગતો પત્રથી જણાવજો. આ સરનામે
3: જૈવિક વિવિધતાનું જતન,
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
3: અરણ્ય ભવન,
1: બી વિંગ,
3: 5મો માળ, સેક્ટર 10,
1: ગાંધીનગર.
3: જૈવ વિવિધતામાં વધારો કરતું ચોમાસું નજીકમાં જ છે, એટલે વિવિધતાનો વૈભવ વધારવા માટે ચોક્કસ સહાયરૂપ થજો એટલી ભલામણ સાથે કહી દઈએ. નમસ્કાર.

0: ધરતીનો ધણી મેહુલો આવે અને ધરતી માતા લીલી છમ ઓઢણી ઓઢી લે એટલે તેના ખોળામાં નાના નાના છોડ રોપવા તૈયાર અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને લીલા છમ નમસ્કાર.
1: મિત્રો, પૃથ્વી પરના તમામ જીવો, વનસ્પતિઓ, હવા, પાણી અને વાતાવરણ જેવા તમામ તત્વો જેટલા નિરામય તંદુરસ્ત એટલા જ આપણે પણ વધુ તંદુરસ્ત.
0: હા મિત્રો, આધુનિક અભ્યાસ અને સંશોધન આપણા શાસ્ત્રોની આ વાતને સમર્થન આપે છે. ગીર ફાઉન્ડેશનના પશુ ચિકિત્સક ડોક્ટર અનિકેત પટેલે આજે તેમના વિષયમાં જ બહુ વિગતવાર ચર્ચા કરી છે. આવો સાંભળીએ. નમસ્કાર ડોક્ટર અનિકેત પટેલ સાહેબ.
2: નમસ્કાર ઇનાબેન.
1: નમસ્કાર ડોક્ટર અનિકેતભાઈ.
2: નમસ્કાર તરુભાઈ.
1: શ્રોતા મિત્રો, આપ સૌ જાણો છો એક શ્લોક છે આપણી પાસે સંસ્કૃતમાં બહુ વર્ષો જૂનો અને સૌની શુભકામના માટેનો શ્લોક છે. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. એટલે આ સંસ્કૃત શ્લોકનું ગુજરાતી ભાષાંતર હતું.
0: એટલે તરુભાઈ, મને એવું લાગે છે કે આ મને તમે જે શ્લોક વાત કરીને એ બધાના સ્વાસ્થ્યની એકીકૃત સ્વાસ્થ્યની વાત છે.
1: હા, એટલે તમે સાજા હો તો હું વધારે સાજો.
0: બરાબર.
1: પણ ત્યાં સુધી નહીં, આપણો શાસ્ત્રો તો એમ કે છે કે આપણી બાજુનું કોઈ પ્રાણી હોય, આપણો કોઈ જીવ હોય, એ સુખી હોય તો પણ આપણે સુખી હોઈએ.
0: બરાબર છે, સાચી વાત છે.
1: એટલે એના વિશેની આજે ખાસ આ ચર્ચા છે. તો ડોક્ટર અનિકેતભાઈ, હવે આ વર્તમાન સમયમાં જે આપણે કહીએ છીએ પ્રમાણે વન હેલ્થ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ આપવું હોય તો શું આપી શકાય?
2: તરુભાઈ, આપણે વન હેલ્થની વાત કરીએ તે પહેલાં આપણા શ્રોતા મિત્રોને તેના વિશે થોડી પ્રાથમિક માહિતી આપીએ અને શરૂઆત આપણે જૈવ વિવિધતાથી કરીએ, જેથી કરીને શ્રોતા મિત્રો વધારે કનેક્ટ થઈ શકે આ વિષય સાથે. તો આપણે જાણીએ છીએ કે આપણી આસપાસમાં માત્ર આપણે મનુષ્ય જ નથી રહેતા, મનુષ્યની આસપાસમાં નાના નાના સૂક્ષ્મજીવોથી લઈ અને હાથી અને વેલ ને એવા મહાકાય જીવો પણ વિચરણ કરે છે, રહે છે, પોતાનું નિવાસસ્થાન ધરાવે છે. તો આખું જ આ જે પારિસ્થિતિકી તંત્રનું નિર્માણ થાય છે, જે ઇકોસિસ્ટમનું નિર્માણ થાય છે, એમાં નાના નાના સૂક્ષ્મજીવો અને બધા જ લોકોનો વસવાટ હોય છે. હવે કુદરત અને જે નેચર છે, નેચરની અંદર કંઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ એલિમેન્ટ વ્યર્થ નથી. દરેકનો ક્યાંક ને ક્યાંક કોક ને

0: એનો રોલ હોય છે, એ ડેફિનેટ રોલ હોય છે. એ રોલ એ એનાથી જ આખા નિવસન તંત્ર જે છે, આખું પારિસ્થિતિકી તંત્ર છે, એનું બેલેન્સ જળવાય છે, એ પ્રોપરલી મેન્ટેન થાય છે. હવે એ બધા એક સાથે એક વિસ્તારમાં રહે, એને આપણે જૈવ વિવિધતા કહીએ. અને જૈવ વિવિધતા વિશે આપણે અગાઉ પણ કાર્યક્રમો કર્યા જ છે, એટલે આપણા શ્રોતા મિત્રોને પણ ઘણી બધી માહિતી હશે જ. આપણે એના ઊંડાણમાં નથી ઉતરતા, પણ આપણે એક વસ્તુ ચોક્કસથી ધ્યાનમાં રાખીએ કે જ્યારે પણ કોઈ પણ મનુષ્ય જે છે એનું સ્વાસ્થ્ય મોટા પાયે જ્યારે ખોરવાતું હોય, તો એની પાછળ ક્યાંક ને ક્યાંક કોક ને કોક રીતે કાં તો પર્યાવરણનું સ્વાસ્થ્ય સંકળાયેલું હોય, કાં તો પછી પ્રાણીઓનું સ્વાસ્થ્ય સંકળાયેલું હોય. એટલે એને આપણે વ્યાખ્યાયિત કરવા જઈએ તો કે મનુષ્યનું સ્વાસ્થ્ય જે છે એ ઓવરઓલ પર્યાવરણના સ્વાસ્થ્ય અને એની આસપાસમાં વસતા પ્રાણીઓ જે છે, એ કદાચ મુક્તજીવી વન્યજીવો હોય અથવા તો પછી પાલતુ પશુઓ હોય, એ બધાના ઉપર નિર્ભર છે. એટલે ઇન્ડિપેન્ડન્ટ
1: તમામ જીવો ઉપર આધારિત છે.
0: બિલકુલ, માત્ર તમામ જીવો નહીં, એ તમામ જીવો અને મનુષ્યો જે વાતાવરણમાં નિવાસ કરે છે એ વાતાવરણના સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ નિર્ભર કરે છે.
1: ઓહો, એટલે આપણું ઝાડ એક વધારે તંદુરસ્ત હોય તો એની પણ આપણા ઉપર અસર પડે છે.
0: કારણ કે માત્ર ઝાડ જ નહીં, એની સાથે સાથે વાતાવરણના અલગ અલગ તત્વોની આપણે વાત કરીએ, આપણું પર્યાવરણની વાત કરીએ, તો પર્યાવરણ છે તો પર્યાવરણની વાત કરીએ આપણે, તો પર્યાવરણના સ્વાસ્થ્યમાં કયા કયા બાબતો આવે, જેમ કે આપણે જ્યાં વસવાટ કરીએ છીએ તે ભૂમિ, પછી આપણે જેને ગ્રહણ કરીએ છીએ તે પાણી, પછી આપણી આસપાસની હવા,
1: હવા
0: આ બધા જ એના અભિન્ન અંગ છે. એના વગર જીવસૃષ્ટિ શક્ય જ નથી. તો આ જે જીવસૃષ્ટિ છે એના નિભાવ માટે જે અગત્યના અંગો, જે પર્યાવરણના અંગો છે, એ પર્યાવરણના અંગોમાં પણ ધીરે ધીરે પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ કેમ ફેલાય છે? તો કે આપણા આસપાસમાં જોતા હોઈએ તો વસ્તી વિસ્ફોટ આપણને ઘણું બધું દેખાય જ છે, નજરે આવે કે પહેલા આપણું ગામ જે છે અથવા આપણું શહેર છે એ એક હદ સુધી હતું આથી 20 વર્ષ પહેલા, હવે એ 20 વર્ષની અંદર કેટલો બધો વધારો થયો.
1: બિલકુલ,
0: એ આપણે જોઈએ તો વસ્તી વધારો છે, માત્ર વસ્તી વધારો જ નથી થતો, પણ સાથે સાથે જે આપણા કુદરતી સંસાધનો છે, જળ, વાયુ અને ભૂમિ, આ ત્રણે ત્રણ મુખ્ય કુદરતી સંસાધનો છે, ત્રણે ત્રણ સંસાધનો ઉપર એ પ્રેશર ક્રિએટ કરે છે. દરેક ભૂમિ છે, દરેક વિસ્તાર છે, એ વિસ્તારની એક વહન ક્ષમતા હોય, જેને આપણે કેરિંગ કેપેસિટી કહીએ. તો એ કેરિંગ કેપેસિટી એને શું કહેવાય કે એ પર્ટિક્યુલર વિસ્તારમાં આટલા મનુષ્યોનો વસવાટ હોઈ શકે. ધારો કે આપણું ઘર છે તો આપણા ઘરમાં 10 માણસો રહી શકતા હોય, તો એની કેરિંગ કેપેસિટી થઈ 10 માણસો વધુ વધુ રહી શકે. પણ એનાથી પછી 20 માણસો રહે તો પછી અગવડતા પડવાની
1: છે, અને બધા સાધનોની બધી ભીડ પડે.
0: યસ, તો હવે એ જ વસ્તુ થઈ છે કે આપણી પૃથ્વી લિમિટેડ છે, એનું વાતાવરણ લિમિટેડ છે, કુદરતી સંસાધનો લિમિટેડ છે, પણ આપણી વસ્તી જે છે એ ખૂબ વધી રહી છે, ખૂબ વધે. હવે આપણે એક ઉદાહરણથી વાત કરીએ ને તો સન 1800 સુધીમાં જ્યારે આપણી વસ્તી જે છે એ 100 કરોડ સુધી પહોંચી, તો એ 100 કરોડ સુધી વસ્તી પહોંચવા માટે એને, તમને જાણીને આશ્ચર્ય થશે કે એ 100 કરોડ સુધી પહોંચવા માટે એને લગભગ 125 લાખ વર્ષ જેટલો સમય લાગ્યો.
2: અચ્છા,
0: બરોબર. અને પછી એ 100 કરોડ ના 800 કરોડ થતા થતા માત્ર 200 વર્ષ જેટલો સમય લાગ્યો,
1: 220 વર્ષ
0: જેટલો સમય લાગ્યો. એટલે કેટલી ઝડપથી વસ્તી
1: વસ્તી થઈ ગઈ,
0: કેટલી ઝડપથી વસ્તી વૃદ્ધિ થાય છે. હવે એ વસ્તી વૃદ્ધિ ક્યાંક ને ક્યાંક કોક ને કોક રીતે એ આપણા પર્યાવરણને તો નુકસાન કરતા છે જ, અને સાથે સાથે એના લીધે કુદરતી રીતે નિવાસ કરતા જે વન્યજીવો છે, પાલતુ પશુઓ છે, અને અલ્ટિમેટલી એમના થકી આપણા ઉપર એની અસરો આવે, દૂરોગામી અસરો તો ડેફિનેટલી આવે છે.
2: બરાબર છે.
0: તો આપણે જ્યારે મનુષ્યના સ્વાસ્થ્યની વાત કરતા હોઈએ, તો હમણાં જ અતરભાઈ જે વાત કરી કે આપણે એને એક ઉદાહરણથી સમજીએ, તો કે હમણાં રિસન્ટલી આપણે બધા જ શ્રોતા મિત્રો આપણે બધાએ કોવિડનો સામનો કર્યો.
2: બરાબર છે.
0: તો કોવિડ આમ જોવા જઈએ તો એવું કહેવાય કે ચીનના એક વુહાન પ્રાંત છે, એ વુહાન પ્રાંતનું એક વેટ માર્કેટ એટલે જ્યાં આગળ જીવંત વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, પાલતુ પ્રાણીઓ, પક્ષીઓ એ બધાનું માંસનો એનો વેપાર થતો હોય, ખોરાક માટે એ લોકો ઉપયોગ કરતા હોય. ક્યાંક કોઈક જગ્યાએ એવું બન્યું હશે કે લોકો તો બધા જ પ્રકારના માંસ ખાવા માટે ટેવાયેલા હોય, તો ત્યાં આગળ એમને ત્યાં કોઈ એવું પ્રાણી કે પક્ષી આવી ગયું હશે કે જે આ પ્રકારના કોવિડના જે કોરોના વાયરસ જે છે એ કોરોના વાયરસને લઈને આવ્યો હશે, અને એનાથી સંક્રમણ જે છે તે મનુષ્યમાં થયું હશે, અને મનુષ્યથી મનુષ્યમાં બહુ જ ઝડપથી રેપિડલી એ સ્પ્રેડ થયું.
2: ડોક્ટર સાહેબ, ક્યાં ચીન, ક્યાં ચીનનું વુહાન, અને ત્યાંથી એક નાના પક્ષીમાંથી એને આખી દુનિયા હચમચાવી નાખી. એટલે આમ કહે છે કે ચામાચીડિયામાંથી એ વાયરસ આવ્યો તો એવું એ વખતે કહેવામાં આવતું હતું. પણ આમ તો જોવા જઈએ તો કોરોના તો વર્ષો પહેલા પણ એનું નામ તો હતું જ ને, આપણા ધ્યાનમાં નહોતું આવ્યું અને આપણને અસર નહોતું કરતું.
0: બિલકુલ સાચી વાત છે ઇનાબેન. જયારે આપણે કોરોનાની વાત કરીએ તો કોરોના તો વર્ષોથી એક્ઝિસ્ટ કરે છે. એવું નથી કે 2020 અથવા 2019 જયારે ચીનની અંદર આવ્યો ત્યારે નવો ઉત્પન્ન થયો છે એવું નથી. મોટાભાગના બધા જ વાયરસો વર્ષોથી, આપણે વાત કરીએ કે જૈવ વિવિધતા, એટલે જૈવ વિવિધતામાં આવે છે સૂક્ષ્મજીવો જે છે, સૂક્ષ્મજીવો વર્ષોથી છે. સૂક્ષ્મજીવોમાં એક ખાસિયત એ છે, એમાં ખાસ કરીને વાયરસ, કે પોતાના જનીનિક દ્રવ્યો જે છે એ એમના DNA અને RNA એ સતત રૂપાંતરિત કરતા રહે, અને સતત રૂપાંતરિત કરતા હોય એ વખતે ક્યાંક એવું જનીન દ્રવ્યનો ફેરફાર થઈ જાય, એટલે પોતાની જે હોસ્ટ રેન્જ છે, હોસ્ટ રેન્જ એટલે ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા, કે ભાઈ ચામાચીડિયાને જે ઇન્ફેક્શન કરી શકતા હોય અથવા તો ઘોડાને ઇન્ફેક્શન કરી શકતા હોય, પણ એના વાયરસ જનીનિક દ્રવ્યમાં રૂપાંતરિત થઈ અને એવું મ્યુટેશન કરી દે કે જે થકી એ ઘોડામાંથી એ સ્પીલ ઓવર થઈ અને મનુષ્યને ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લે. એટલે મનુષ્યને ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા જયારે પ્રાપ્ત કરે એટલે પછી મનુષ્ય માટે ઘાતક એપિડેમિક્સ અથવા તો પેન્ડેમિક એ બધું સ્ટાર્ટ થાય. તો આવા ઘણા ઘણા પ્રાણીઓ પક્ષીઓ જે છે આપણી આસપાસમાં વિચરણ કરતા હોય છે, પણ એ વિચરણ કરતા હોય તે વખતે આપણને ધ્યાનમાં નથી હોતું કે એને વાયરસના કેરિયર છે અથવા તો વાયરસના સંક્રમણથી ગ્રસ્ત થયેલા છે. પણ કોઈકને કોઈક રીતે આસપાસનું પર્યાવરણ બદલાય, એની અંદર કોઈ ક્લાઇમેટિક ચેન્જ આવે, વેધરમાં ચેન્જ આવે, અને એના કારણે એ પ્રાણી કે પક્ષી જે છે એ પોતે બીમાર પડે અથવા તો બીમાર ન પડે તો પણ એ વાયરસ જે છે એ અન્યમાં સ્પ્રેડ કરે, ટ્રાન્સમિટ કરે, અને કાં તો હ્યુમન હોઈ શકે એટલે મનુષ્ય હોઈ શકે અથવા તો કોઈ પાલતુ પશુ હોઈ શકે, અને એને સંક્રમિત કરી અને પછી આખી સાયકલ ચાલુ થાય. અને એ સાયકલનો આપણે બધા જ ભોગ બની ચૂક્યા છીએ. કોઈ કોઈકને એકાદ વાર કોરોના થયો છે, મારા જીવાના તો 2 કોરોના થયો હતો, ઘણું બધું ધ્યાન રાખતા હતા તેમ છતાં પણ. પરંતુ આ બધા જ ડિઝીઝ જે છે એને ઝૂનોટિક ડિઝીઝ કહીએ. તો આપને સવાલ સાંભળીને થશે, ઝૂનોટિક ડિઝીઝ એટલે શું? તો ઝૂનોટિક ડિઝીઝ એટલે એવા રોગો કે જે મનુષ્યમાંથી મેરુદંડ ધરાવતા પ્રાણીઓ હોય, પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય એમાં ફેલાય, અથવા તો વાઇસે વર્ષા એટલે કે મેરુદંડ ધરાવતા પ્રાણીઓમાંથી મનુષ્યની અંદર ફેલાતા હોય. એટલે પ્રાણીઓમાંથી સામાન્ય શબ્દોમાં કહીએ, શ્રોતા મિત્રોને જલ્દીથી સમજમાં આવે એટલા માટે, કે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં અને મનુષ્યોમાંથી પ્રાણીઓમાં ફેલાતા રોગ જે છે એને આપણે કહીએ ઝૂનોટિક ડિઝીઝ.
1: એટલે મૂળ આમ તો એવું કે એક કહેવાય છે કે બરોળના પાછળના ભાગમાં એક બીમારી તને ખબર ને એના, કે સિંગલ, તે વર્ષો સુધી એમ કે માણસની બરોળમાં પાછળ કરોડરજ્જુમાં સંતાય રહે, પછી એની મેળે જયારે એની રોગ પ્રતિકાર શક્તિ ઘટે ને ત્યારે એને થાય. એટલે આવું બીજા બધા બીમારીઓમાં થતું છે કે તમારી રોગ પ્રતિકાર શક્તિ સારી હોય એટલે તમને કદાચ ચેપ એનો ના લાગે.
0: બિલકુલ સાચી વાત છે તરુભાઈ. હવે જયારે આપણી ઇમ્યુનિટી ખૂબ જ સારી હોય તે વખતે આપણા શરીરની અંદર લેટન્ટ ફેઝની અંદર રહેલા, ડોર્મન્ટ ફેઝની અંદર રહેલા, સુસુપ્તાવસ્થામાં રહેલા જે કોઈ પણ સૂક્ષ્મજીવો છે એ આપણે રોગ ન કરી શકે, પણ એ લોકો રાહ જોઈને બેઠા હોય. એને ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન કહેવાય. ઓપોર્ચ્યુનિટી જયારે પ્રાપ્ત થાય ત્યારે પછી એ રોગકારી બને, રોગકારી વિષાણુ અથવા રોગકારી જીવાણુ જે છે એ બની જાય, અને પછી મનુષ્યમાં અથવા પ્રાણીની અંદર રોગ કરે. અને એ પ્રોપર સમયગાળો હોય, અને એ સમયગાળો અલગ અલગ હોય. જેમ કે અત્યારનો સમય એવો છે કે જૂન મહિનો છે, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એકદમ, બટ ઓબ્વિયસ છે કે આસપાસમાં ભેજનું પ્રમાણ હવે
1: વધવાનું.
0: હવે આ પરિસ્થિતિમાં જે આપણે સામાન્ય પાલતુ પશુઓ હોય, ગાય કે ભેંસ એની વાત કરીએ, દુધાળા પશુઓ તો એકદમ સ્વસ્થ હોય. એના નેઝલ ટ્રેક્ટ એટલે કે એના નાસિકા તંત્રમાં જીવાણુ હોય છે, જે જીવાણુઓ એના નાસિકા તંત્રની અંદર વસવાટ નિયમિત રીતે કરતા હોય, એને નુકસાન, હા નુકસાન નથી કરતા. પણ આ સિચ્યુએશન જયારે ઉભી થાય તે વખતે એ ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન બની જાય અને પછી એને શ્વસનતંત્રનો રોગ કરી દે. શ્વસનતંત્રનો જે રોગ કરે એટલો ઘાતક હોય કે લગભગ 24-48 કલાકની અંદર તો પશુ મૃત્યુ જ પામી જાય.
2: ઓ બાપરે,
0: એ મનુષ્યને અસર નથી કરતા,
2: પ્રાણીને પશુને અસર કરે છે.
0: અને એ બેક્ટેરિયા જે છે, જીવાણુ જે છે, પાસ્ચ્યુરેલા મલ્ટોસીડા, અને એ જે રોગ કરે એને બધા આપણા શ્રોતા મિત્રોએ સાંભળ્યું જ હશે.

0: ગળસુંડો ગુજરાતીમાં ગઈ,
1: ગળસુંડો. અચ્છા,
0: એટલે એનું જે ગળું છે હાથીની સૂંડ જેવું મોટું થઈ જાય, એટલા માટે એને ગળસુંડો કહે.
2: હા,
0: હવે એની અંદર તો 24-48 કલાકમાં પશુ મૃત્યુ પણ પામે, પણ આવું ન થાય તેના માટે આપણે સરકાર દ્વારા અલગ અલગ રસીકરણના કાર્યક્રમો ને આ તે બધું ચાલે છે, અને તેનાથી એને જે ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજનમાં કન્વર્ટ થવા માટેની જે તક છે એ રસીકરણ કરેલું હોય તો એ પશુઓમાં મળતી નથી, એટલે રોગ થતો નથી. આ એક માત્ર સામાન્ય ઉદાહરણ છે. આવા તો કેટકેટલાય વિષાણુઓ અને જીવાણુ છે આપણી આસપાસમાં છે કે જે રાહ જોઈને બેઠા હોય છે આપણે નબળા પડીએ એની, અથવા પશુ નબળું પડે એની. કારણ કે કુદરત પણ એને સર્વાઈવ કરવા માટે સમાન તક આપે. કુદરત જે છે એ કોઈને વધારે અથવા કોઈને ઓછી તક નથી આપતું, પણ આપણે મનુષ્ય તરીકે આપણી પાસે ઘણા બધા સંસાધનો ઉપલબ્ધ છે. બુદ્ધિ ક્ષમતા આપણી અન્ય પશુઓ કરતા ખૂબ વધારે છે, અન્ય પ્રાણીઓ કરતા. એટલે માટે આપણે એનો લાભ ઉઠાય છે. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો લાભ ન કહી શકીએ, એનો ગેરલાભ પણ ઉઠાવીએ છીએ આપણે, અને ભરપૂર ગેરલાભ ઉઠાયો છે. એના કારણે આપણે જોવા જઈએ તો આપણે નથી કહેતા કે આવક હોય એના કરતા ખર્ચ વધી જાય તો આપણે કોઈના દેવાદાર બની જઈએ. તો આપણે અત્યારે કુદરતના દેવાદાર જ છીએ. કુદરતની પાસે એટલું બધું લેણું એકત્રિત થયું છે કે ક્યારે ને ક્યારે આ પ્રકારના રોગોથી આપણા મનુષ્યની વસ્તીને નિયંત્રિત કરવાનું કુદરત કામ કરે છે.
2: એટલે સાદી ભાષામાં જેને કહેવાય છે એના પૃથ્વી ભાર ઓછો કરે પોતાના ઉપર.
1: સાચી વાત છે. એટલે આ જે બધા રોગ આપણે કહીએ છીએ ને પશુમાંથી માણસમાં, માણસમાંથી પશુમાં, તો એમાં આ જે બર્ડ ફ્લૂ કહીએ છીએ, સ્વાઇન ફ્લૂ કહીએ છીએ, આ બધા રોગ જ એનું પ્રમાણ હોય છે.
0: જી, હવે આ ખૂબ સારો પ્રશ્ન છે ઇનાબેન, કે આપણે પશુઓમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી પશુઓમાં ઇન્ટરચેન્જેબલી જ્યારે રોગો ફેલાતા હોય છે, એ બધા રોગોની વાત કરીએ તો ઘણા બધા રોગો હોઈ શકે, જેમ કે આપણે ટ્યુબરક્યુલોસિસ છે, કે પછી હમણાં જ આપણે જોયું કોવિડ, એ પણ અલગ અલગ પશુઓમાં ફેલાતો હતો, મનુષ્યમાંથી પશુઓમાં ફેલાતો હતો. પછી આ ઉપરાંત કેસાનોર ફોરેસ્ટ ડિઝીઝ છે, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર હમણાં જ અને વારંવાર આપણા ગુજરાતની અંદર અમદાવાદની આસપાસના સાણંદના વિસ્તારોમાં ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરના કેસીસ જોવા મળે છે. ઇબોલા વાયરસ છે, કેરાલાની અંદર નિપા વાયરસ છે, પછી બર્ડ ફ્લૂ, એ તો સૌથી મોટો ખતરો રહેલો છે, સાર્સ છે, મર્સ છે, એ બધા જ રોગો જે છે એ મોટા પાયે નુકસાન કરે. હવે એક ઉદાહરણ તરીકે આપણે બર્ડ ફ્લૂની વાત કરીએ તો બર્ડ ફ્લૂ જે છે એ સામાન્ય રીતે માઇગ્રેટરી બર્ડ્સ હોય, જે યાયાવર પક્ષીઓ છે તેવા, યાયાવર પક્ષીઓ અલગ અલગ જે ઋતુચક્ર હોય ઋતુચક્ર પ્રમાણે એમને ઠંડા પ્રદેશોમાંથી શિયાળામાં માઇગ્રેટ કરી અને આપણા ભારતના ગુજરાતના ઘણા બધા
2: વિસ્તારોમાં,
0: હુંફાળા વિસ્તારોમાં આવવાનું થાય, પછી ફરીથી માઇગ્રેટ કરીને પોતાના નેટિવ વિસ્તારોમાં જતા હોય. તે સતત સમગ્ર વર્ષ દરમિયાન એ માઇગ્રેશન ચાલુ જ હોય, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે શું છે કે એ લોકો હુંફાળા વાતાવરણની શોધમાં આવ્યા હોય, પણ અહીંયા તો હજી ગરમી જેટલી બધી હોય, શિયાળો બેસ્યો જ ન હોય, અને અહીંયા પહોંચી જાય તો એનું શરીર નબળું પડે, ઇમ્યુનિટી ડાઉન થાય, એને એના બોડીએ જે એક્સપેક્ટ કર્યું એ ન પ્રાપ્ત થાય. એટલે કુદરતી ચક્ર તો એનું બોડીનું જે છે ખોરવાય, અને એના કારણે પછી એ ફ્લૂના જે વાયરસ છે એ એના ઉપર હાવી થઈ જાય, અને એક સાથે ઘણા બધા પક્ષીઓમાં એક સાથે રોગચાળો ફેલાય. ઘણી વખત એવું પણ બને કે ઉડતા ઉડતા ક્યાંક કોઈક જગ્યાએ વિસામો કર્યો, ત્યાં આગળ આસપાસમાં પોલ્ટ્રી ફાર્મ હોય, ત્યાં આગળ એને ચરક કરી, તો એ ચરકની અંદરથી એ વાયરસ પોલ્ટ્રી ફાર્મમાં ફેલાય, અને પછી અને બધા જ મરઘાની અંદર એક સાથે ટપોટપ મરણ થવાનું સ્ટાર્ટ થઈ જાય, લાંબો સમય સુધી મરણ ચાલુ રહે. હવે આ એક ઇન્ડિકેટર છે, એક સાથે મરણ થાય તો આપણે એને સસ્પેક્ટ કરી અને એના યોગ્ય પગલા લેવા પડે.
1: બરાબર.
0: હવે આપણે આવીએ વન હેલ્થ. એટલે વન હેલ્થ શું છે? વન હેલ્થ જે છે એ અત્યાર સુધી આપણે જે પ્રસ્તાવના બાંધી, શ્રોતા મિત્રોને ઝડપથી સમજ આવે, આપણો મુખ્ય વિષય તો વન હેલ્થ છે. તો વન હેલ્થ જે છે એ એક એવો અભિગમ છે, એ આજકાલનો વિકસેલો નથી, વર્ષોથી અલગ અલગ શાખાઓ જે છે, તબીબી શાખા કે જે મનુષ્યના સ્વાસ્થ્યનું સંકલન કરે છે, પ્રાણીની શાખા જે છે એ વેટરનરી શાખા પ્રાણીઓના સ્વાસ્થ્યનું સંકલન કરે છે, આ સિવાય ઘણી બધી અલગ અલગ વૈજ્ઞાનિક શાખાઓ છે કે જે પર્યાવરણ શાખા છે, કે પછી ભૂસ્તર શાસ્ત્ર છે, ભૌગોલિક શાખા છે, આ બધી જ શાખાઓ જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે.
1: બરાબર.
0: પણ આપણે અત્યારે જાણ્યું કે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરવાથી આપણે જે ગોલ સેટ કર્યો છે, ગોલ એટલે બધાનું સ્વાસ્થ્ય સારું રહે એ આપણો ગોલ,
2: બિલકુલ
0: એ આપણે અચીવ નથી કરી શકવાના. કેમ? કારણ કે બધાનું સ્વાસ્થ્ય એકબીજાની સાથે સંકળાયેલું છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે.
1: બરાબર.
0: હવે એ ડિપેન્ડન્ટ હોવાના કારણે આપણે જ્યારે પણ વાત કરતા હોઈએ કે વન હેલ્થ, એ સ્વાસ્થ્યની જાળવણી માટે તમામ પર્યાવરણનું સ્વાસ્થ્ય, મનુષ્યનું સ્વાસ્થ્ય અને પ્રાણીઓનું સ્વાસ્થ્ય એ તમામ એકબીજા

0: ની સાથે સંકળાયેલું છે, એટલે બધાએ એક પ્લેટફોર્મ ઉપર આવી અને ઇન્ડિપેન્ડન્ટ નહીં પણ એક સાથે કામ કરવું.
1: તો પણ આ સાંપ્રત સમયમાં જ આનું અભિગમનું મહત્વ કેમ વધી ગયું? પહેલા તો હતું જ.
0: એ વધવાનું કારણ પણ એ છે કે પહેલા આપણે જોઈએ તો પહેલા મેં વાત કરી એ પ્રમાણે કે વસ્તી ઓછી હતી, કુદરતી સંસાધનો ઉપર ભારણ ઓછું હતું. વસ્તી વધી કે કુદરતી સંસાધનો ઉપર ભારણ વધી ગયું, એના કારણે ક્લાઇમેટ ચેન્જ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે અને એના કારણે સંભાવનાઓ ખૂબ વધી ગઈ છે કે નવા નવા જે રોગકારી વિષાણુઓ જીવાણુઓ જે છે મનુષ્ય અને પ્રાણીઓ ઉપર એટેક કરે. એટલે પર્યાવરણનું સ્વાસ્થ્ય ખૂબ વધારે ઝડપથી જોખમાય છે, તો એની સીધી અસરો આપણે મનુષ્ય અને પ્રાણીઓના સ્વાસ્થ્ય ઉપર પડવાની જ છે.
1: બરાબર છે.
0: એના કારણે સાંપ્રત સમયની અંદર આપણે આનું વન હેલ્થનો અભિગમ વધી ગયો છે કે આપણે અલગ અલગ રીતે ન જોતા સંકલિત રીતે બધી જ જે શાખાઓ છે એકબીજાની સાથે મળી, એ સાથે મળવું એટલે એવું નથી કે ઉપરના લેવલ, સ્થાનિક સ્તરે પણ, સ્થાનિક સ્તરે પણ તબીબી ડોક્ટર હોય, વેટરનરી ડોક્ટર હોય, પર્યાવરણ શાખાના હોય, કૃષિ શાખાના હોય, અલગ અલગ બધા જ વિભાગના જે અધિકારી કર્મચારીઓ છે એક પ્લેટફોર્મ પર મળી અને યોગ્ય જે ઝોનોટિક ડિઝીઝ છે, એટલે આપણે હમણાં વાત કરી પ્રાણીઓમાંથી મનુષ્યમાં, મનુષ્યમાંથી પ્રાણીઓમાં ફેલાતા રોગો છે, એ રોગોને કંટ્રોલમાં રાખવા માટે અથવા તો તે ન થાય પીસ પીરિયડમાં તે ન થાય તેના માટેની સ્ટ્રેટેજી તૈયાર કરવા માટે એક પ્લેટફોર્મ ઉપર આવે અને પછી જયારે આ પ્રકારનો કોઈ એવો દુર્ભાગ્યપૂર્ણ એપિડેમિક્સ અથવા પેન્ડેમિક્સ થતા હોય તે વખતે જે સ્ટ્રેટેજી બનાવી હોય એનું અમલીકરણ કરી, એટલે સ્થાનિક લેવલે, પ્રાદેશિક લેવલે, રાજ્ય લેવલે, દેશ લેવલે અને વૈશ્વિક લેવલે, તો આ બધા જ લેવલ ઉપર અલગ અલગ લોકો જે છે, અલગ અલગ શાખાના લોકો એક સાથે મળી અને આવનાર જે યુદ્ધ છે એ યુદ્ધની તૈયારી કરે અને યુદ્ધમાં એક સાથે મળી અને લડે. હવે યુદ્ધ કોની સામે છે? વિષાણુ જીવાણુ અને રોગકારી જે છે, એટલે એમની સંખ્યા તો પુષ્કળ રહેવાની છે. આપણી સંખ્યા લિમિટ આપણા કરતા લાખો કરોડોમાં એક વ્યક્તિના શરીરમાં હોય તો હવે સમજી શકે કે આખા વિશ્વમાં તો કેટલા બધા હશે. તો એની સામે આપણે લડવાનું છે. આપણે એને જોઈ શકતા નથી એટલા માટે સૂક્ષ્મ જીવો કહીએ છીએ. આપણે જોઈ શકીએ તો વધારે સારી રીતે એને ટ્રીટ કરી શકીએ. એટલે એ આપણા શરીરમાં છુપા દુશ્મન છે, દુશ્મનને સામે આપણે પ્રતિકાર કરવા માટે આપણે શસ્ત્ર લઈને જવાનું છે. એ શસ્ત્રની ધાર તો કાઢવી પડશે. આપણે પૂઠા શસ્ત્ર લઈને જઈશું તો કંઈક થવાનું નથી. તો એ શસ્ત્રની ધાર કાઢવી, એટલે આ પીસ પીરિયડની અંદર આપણે બધાએ એક સાથે એક પ્લેટફોર્મ પર મળી અને કામગીરી કરવી, એને જ આપણે કહીએ છીએ વન હેલ્થ અભિગમ. એકીકૃત સ્વાસ્થ્ય, એટલે પર્યાવરણનું સ્વાસ્થ્ય પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે પ્રાણીઓનું સ્વાસ્થ્ય. એનું સ્વાસ્થ્ય જોખમાશે એટલે સીધી વસ્તુ છે કે આપણા મનુષ્યનું સ્વાસ્થ્ય પણ.
2: એટલે આમ તો મહિના તું ક્યાંક મંદિર કે એવા સ્થળે જાવ ત્યારે કહે છે ને કે કેવું સરસ વાતાવરણ છે, આપણને તરત બેસવાનું ત્યાં મન થાય. એટલે એની વાતાવરણની અસર આપણા ઉપર પણ પડે છે અને હું માનું છું બીજા બધા પ્રાણીઓ ઉપર પણ પડતી અસર.
0: બિલકુલ પડતી હોય. અને વન હેલ્થની આપણે વાત તો કરી પણ અત્યારે મને એમ થાય છે કે એક સરસ મજાનું ઉદાહરણ આપીએ જેથી કરીને આપણા શ્રોતા મિત્રોને વધારે ઝડપથી ખ્યાલ આવે કે 1997માં ઈસ્ટ આફ્રિકા એટલે પૂર્વ આફ્રિકાનો એક વિસ્તાર હતો, ત્યાં આગળ એક સાથે ઘણા બધા મનુષ્યો, લગભગ 90,000 ની આસપાસના મનુષ્યો બીમાર પડ્યા એક સાથે. એટલે ખ્યાલ આવ્યો કે કંઈક બીમારી છે અને એની જોડે જોડે એની સાથે રહેતા પશુઓ પણ બીમાર પડવા માંડ્યા. એટલે એવો પણ ખ્યાલ આવ્યો કે આ ઝૂનોટિક પ્રકારનો રોગ હોવો જોઈએ. બરોબર. પછી સંશોધન ચાલુ થયું. પ્રાણીઓમાં મરણાંક ખૂબ ઊંચો, મનુષ્યમાં મરણાંક ઓછો હતો. લગભગ 90,000 માંથી લગભગ 500 જેવા મનુષ્યોનું મૃત્યુ થયું હશે. પણ એમાં પણ રોગ થાય એટલે વિવિધ રીતે શારીરિક તકલીફો આવે, આર્થિક નુકસાન થાય, બધી જ વસ્તુ થાય. તો પ્રાણીઓમાં તો મરણાંક પણ ઊંચો થાય, પ્રોડક્શન થતું હોય, મિલ્ક એનિમલ હોય, દૂધાળા પશુ હોય, એનો મિલ્ક પણ ડાઉન થાય અથવા તો મિલ્ક બંધ જ થઈ જાય, એ બધાના કારણે ઘણા આર્થિક નુકસાન પણ થાય. અને ઈસ્ટ આફ્રિકા છે, પૂર્વ આફ્રિકાના દેશો, એટલે આમ જોવા જઈએ તો એકદમ પાયમાલ દેશો હોય. એમની પાસે
2: એ તો આમે ગરીબ છે,
0: ગરીબ દેશો, એટલે એમને આટલું બધું નુકસાન પોસાય નહીં.
1: બરાબર છે.
0: તો શું કર્યું કે શરૂઆત કરી શોધ કરવાથી. તો કોઈ પણ પ્રકારનો રોગ આવે, જેમ કે આપણે કોવિડ આવ્યો હતો, તો કોવિડ વખતે પણ સૌથી પહેલા તો આપણને ખબર જ નહોતી કે આનું કારણ શું છે. બીમાર થયો કોઈ વ્યક્તિ અને મૃત્યુ થયું એટલે ખબર પડી કે આ પ્રકારનો ગંભીર સંક્રમણ વાળો રોગ આવ્યો છે અને એ ચેપી છે, એકમાંથી બીજામાં તરત ફેલાય છે. હવે આમાં પણ એવું થયું કે ચેપી રોગ છે એટલું ખબર પડી, ફેલાય છે ખરા, પણ શેનાથી ફેલાય છે, શું છે, બધું સંશોધન કર્યું વૈજ્ઞાનિકોએ, ડોક્ટર હોય, તબીબ હોય, બધા ભેગા થઈને, અને પછી ખ્યાલ આવ્યો કે આના માટે રિફ્ટ વેલી એને ડિઝીઝ જે છે, રિફ્ટ વેલી વાયરસ ડિઝીઝ કહેવાય છે, અને રિફ્ટ વેલી વાયરસ જે છે એના સંક્રમણથી આ રોગ થાય છે. તો ધીરે ધીરે ધીરે કરતા કરતા એમાં આગળ વધ્યા, સંશોધન કરતા કરતા વન હેલ્થનો અભિગમ હવે સ્ટાર્ટ થાય છે. કે સંશોધન કરતા આગળ વધ્યા, ધીરે ધીરે ધીરે એ લોકોએ જે વેટરનરી શાખાના હતા તબીબો, સાથે સાથે હ્યુમન હેલ્થ ડિપાર્ટમેન્ટના તબીબો પણ હતા, બધાએ સાથે સાથે કામ કર્યું. પણ એક કડી એવી મળી, આ રોગ છે એનો ફેલાવો થાય છે મચ્છરથી.
1: અચ્છા, ઓહો બાપરે.
0: હવે મચ્છર એડિસ અથવા તો ક્યુલક્સ પ્રકારના મચ્છર હતા. હવે એ મચ્છરથી એનો ફેલાવો થાય તો એટલી આપણને કડી મળી. પછી એ લોકોએ નોંધ્યું કે મચ્છરનો ફેલાવો ક્યારે થતો હતો, કે એ વિસ્તારમાં જ્યારે અતિવૃષ્ટિ થાય, ભયંકર પ્રમાણમાં અતિવૃષ્ટિ થાય, પાણી ભરાયેલું હોય, એટલે એને બ્રીડિંગ ગ્રાઉન્ડ મળે મચ્છર, એનું બ્રીડિંગ વધી જાય. જ્યારે પણ બ્રીડિંગ વધે એટલે તરત જ મચ્છરનો ફેલાવો વધ્યો, એટલે પછી એના કારણે એ વિસ્તારમાં રોગચાળાનું પ્રમાણ પણ પુષ્કળ વધે. હા, એક પછી એક લિંક જોડતા જોડતા જોડતા આગળ વધવાની વાત છે. તો એ વખતે જે જનરલ હેલ્થ સાથે સંકળાયેલા હશે કોમ્યુનિટી વર્કર્સ, એનો પણ આમાં રોલ આવ્યો. મચ્છરોનું જે સંખ્યા છે એ શોધવામાં અથવા તો એનું પ્રમાણ શોધવામાં. પછી એ નક્કી થયું કે અતિવૃષ્ટિ ક્યારે થાય, તો કે અતિવૃષ્ટિ માટે ત્યાંના ઓસેનોગ્રાફીના જે કંઈ પણ નિષ્ણાતો હશે, નાસાના વૈજ્ઞાનિકોની મદદથી એ લોકોએ એ નક્કી કર્યું. કારણ કે પૂર્વ આફ્રિકાની આસપાસના જે સમુદ્રી વિસ્તારો છે, સમુદ્રી વિસ્તારોમાં સમુદ્રી જળનું તાપમાનમાં જ્યારે અસામાન્ય વધારો આવે,
2: અચ્છા,
0: જ્યારે એના તાપમાનમાં અસામાન્ય વધારો આવે એના થોડાક દિવસ પછી એની પૂર્વ આફ્રિકાના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડે છે, અતિવૃષ્ટિ થાય છે. એટલે હવે બધી જ લિંક ગોઠવાઈ ગઈ. એટલે શું કર્યું કે એ લોકોએ જે વખતે નાસાના વૈજ્ઞાનિકો પછી ઓસેનોગ્રાફીના વૈજ્ઞાનિકો એ લોકોને એવું લાગ્યું કે ભાઈ અસામાન્ય રીતે વધારો થયો છે, એટલે બધાને એલર્ટ આપી દીધું. હ્યુમન હેલ્થમાં, વેટરનરી હેલ્થમાં બધાને એલર્ટ આપી દીધું કે ભાઈ હવે તમે, અને કોમ્યુનિટી વર્કર્સને, કે ભાઈ હવે તમે સજાગ થઈ જજો, થોડા સમય અતિવૃષ્ટિ થશે અને પછી આનો રોગચાળો ફેલાવાનો
2: ભય
0: રહેશે. બરાબર. તો એટલે શું કર્યું, કોમ્યુનિટી વર્કર્સ હતા એમાં તરત જ રોગચાળો ન ફેલાય એના માટે વોટર લોગિંગ ન થાય એના કામગીરીઓ બધી ચાલુ કરી દીધી.
1: બરાબર.
0: એની સાથે સાથે મચ્છર ન થાય એના માટે ડિસઇન્ફેક્શન, દવાઓનો છંટકાવ, એ બધું શરૂ કરી દીધું. હ્યુમન હેલ્થ પાસે એ વખતે વેક્સિન નથી, અને એમ પણ હ્યુમનમાં વેક્સિન ડેવલપ કરવી એ ઘણું કપરું કામ હોય છે, પણ પ્રાણીઓમાં વેક્સિન લગાડવી કમ્પેરેટિવલી હ્યુમન કરતા ઈઝી હોય છે. તો સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ છે, એણે વેક્સિનની શોધ કરી જે પ્રાણીઓમાં મૂકી શકાય.
1: બરાબર.
0: તો એના કારણે પ્રાણીઓમાં જે મૂકવા માટેની જે વેક્સિન શોધાઈ, અને એ કમ્પેરેટિવલી સસ્તી પણ હોય, એટલે એ તો ગરીબ દેશો એટલે એ લોકોને પરવડે,
1: પોસાય,
0: તો એ પોસાય તેવી વેક્સિન તાત્કાલિક ડમ્પ કરી, અને અલગ અલગ જે તે વિસ્તાર સસેપ્ટેબલ વિસ્તાર હતો એ વિસ્તારના પ્રાણીઓમાં વેક્સિનેશન સ્ટાર્ટ કરી દીધું.
1: બરાબર છે.
0: અને વેક્સિનેશન સ્ટાર્ટ થઈ ગયું, અને બાય ધ ટાઈમ જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યાં સુધીમાં પ્રોપર ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ,
1: એટલે કોઈ કઈ બીમાર ના પડ્યું.
0: એટલે શું થયું, ઇમ્યુનિટી ડેવલપ થઈ, પ્લસ ઘણા બધા મચ્છરોના ફેલાવો વ્યાપ પણ ઓછો કરવા માટેના પ્રયત્નો કર્યા હતા,
1: એટલે બાજુ ઓછું થયું,
0: એટલે મચ્છરોનું પ્રોડક્શન ઓછું થયું, સાથે સાથે પ્રાણીઓમાં ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ,
1: રોગપ્રતિકારક શક્તિ વધી ગઈ,
0: એટલે પ્રાણીઓ જે છે એ ઇન્ફેક્ટ ઓછા થયા, એના થકી મનુષ્યને પણ ઓછું ઇન્ફેક્શન થયું. કારણ કે પ્રાણીઓમાંથી જે લોહી ખેંચી અને જે મચ્છર ઇન્ફેક્ટ થતા હતા, રીઇન્ફેક્શનનો ચાન્સ એ ઓછો થઈ ગયો.
2: બરાબર.
0: એટલે કમ્પેરેટિવલી આખું બધા જ એક પ્લેટફોર્મ પર આવી અને યોગ્ય સંકલિત રીતે કામ કર્યું, અને એના જ કારણે આ સક્સેસ પ્રાપ્ત થયું. આ એની સૌથી સારામાં સારી સક્સેસ સ્ટોરી માનું છું, કે વન હેલ્થ અભિગમથી. અને હવે તો લગભગ બધા જ અભિગમ વન હેલ્થ એપ્રોચ જ હોય છે, અને પ્રાદેશિક સ્તરે વાત કરીએ, રાજ્ય સ્તરે અને નેશનલ સ્તરે વન હેલ્થ જે છે એને આપણા મોટા મોટા અધિકારીઓ જે છે એ લીડ કરે છે એ પ્રોગ્રામને, અને માનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા પણ આ વન હેલ્થ જે છે એને ખૂબ ભાર આપવામાં આવે છે,
2: જેને આપણે હોલિસ્ટિક એપ્રોચ કહે છે,
0: હોલિસ્ટિક એપ્રોચ આપણે કહીએ, સંપૂર્ણ સ્વાસ્થ્ય, સંપૂર્ણ એલિમેન્ટ્સનું, પર્યાવરણના તમામ એલિમેન્ટ્સ છે એનું સ્વાસ્થ્ય જે છે એકબીજાની સાથે સંકળાયેલું છે, અને તમામનું સ્વાસ્થ્ય આપણે સમાન રીતે જાળવવાનું છે. માત્ર સ્વાર્થી બની અને આપણા જ સ્વાસ્થ્યની ચિંતા નથી કરવાની, પર્યાવરણની અને મનુષ્યની બધાના સ્વાસ્થ્યની ચિંતા કરવાની છે.
1: બહુ સરસ માહિતી રહી. અને ખરેખર પર્યાવરણનો આ સંદેશ જ કહેવાય કે આપણે બધાના સ્વાસ્થ્યની ચિંતા સેવવાની છે.
2: એટલે તમે માત્ર તમારી નહીં બીજા બધાની પણ
1: ચિંતા કરો જ કરો. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ.
0: ખૂબ ખૂબ આભાર આપનો પણ.
2: ખૂબ સરસ માહિતી મળી છે. ખૂબ આભાર.
0: ધન્યવાદ.
3: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં આપ દિલ્હી કેન્દ્ર પરથી ICC વુમન T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ રમતના અંત સુધી

0: सीमा रेखा के नजदीक। तब तक आसानी के साथ एक रन के लिए दोनों बल्लेबाजों ने छोर बदल लिया। 37 पर पहुंच चुकी हैं स्मृति अब 28 गेंदों का सामना करने के बाद, और कप्तान हरमनप्रीत 22 गेंदों का सामना करने के बाद 20 के
1: आकाशवाणी समाचार सोनल परमार वांचे छे। सौ प्रथम मुख्य समाचार। ફાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવીનતા, ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે। ફાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત ઇનોવેટ્સને ભારતના નવીનતાના માળખા અને ફાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો। આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી। અને તુર્કીમાં રમાયેલી તીરંદાજી સ્પર્ધામાં ભારતના ધીરજ બોમ્બદેવરા અને કિશોર કુમકુમ મોહાદે સુવર્ણચંદ્રક જીત્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ ફાન્સના નાઇસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી। બંને પક્ષોએ મુખ્યત્વે સંરક્ષણ, ટેકનોલોજી અને વેપાર સહિત તેમની ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણ પર ચર્ચા કરી। બંને નેતાઓએ વોક એન્ડ ટોક સત્ર દરમિયાન પણ ચર્ચા કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી મેક્રોએ નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું। ભારત ફાન્સ નવાચાર વર્ષ દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં અન્ય દેશોના ટોચના નવાચાર સ્ટાર્ટઅપ્સ અને અગ્રણી રોકાણકારો ઉપસ્થિત રહ્યા। એડવાન્સ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ, સ્વચ્છ ઉર્જા અને જૈવ પ્રૌદ્યોગિકી સહિત 13 મુખ્ય ક્ષેત્રોમાં નવાચાર પ્રદર્શિત કરાયા। આ પ્રસંગે શ્રી મોદીએ બંને દેશોના મજબૂત સંબંધ પર પ્રકાશ પાડ્યો।
2: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं। भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है।
1: તેમણે કહ્યું કે નવીનતા, ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે અને તેના ભવિષ્યને આકાર આપી રહી છે।
2: આજ ભારતમાં એક સ્ટાર્ટઅપ રિવોલ્યુશન હો રહા હૈ। ઇસ રિવોલ્યુશન મેં ભારત કા નૌજવાન એક નયે માઇન્ડસેટ કે સાથ માનવતા કે હિત મેં સમસ્યાઓ કે સમાધાન ઢૂંઢ રહા હૈ। और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स।
1: ફાન્સના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે વિશ્વ ભારતને માત્ર અપાર પ્રતિભાથી સંપન્ન દેશ તરીકે જ નહીં, પરંતુ નવીનતાની ભૂમિ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી શક્તિ તરીકે પણ જોઈ રહ્યું છે। શ્રી મેક્રોએ કહ્યું કે ભારત ઇનોવેટ્સ ભારતના નવીનતાના માળખા અને ફાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચે સેતુ તરીકે કામ કરી રહ્યું છે। આ પ્રસંગે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા। શ્રી પિયુષ ગોયલે કહ્યું કે વૈશ્વિક ભૂરાજકી અને તકનીકી પરિવર્તનના યુગમાં ભારત અને વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે। આ કાર્યક્રમ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક ભારત ફ્રાન્સ નવીનતા પ્રદર્શનમાં ભાગ લેતા અગ્રણી રોકાણકારો અને અન્ય સાથે વાતચીત કરી હતી। પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો ભારત ફ્રાન્સ ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયા જવા રવાના થશે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે। આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। આ ઓનલાઇન યોગ કાર્યક્રમમાં 4,35,000થી વધુ લોકોએ ભાગ લીધો। આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે કહ્યું કે આ સિદ્ધિ વિશ્વભરમાં યોગની વધતી જતી લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે। તેમણે લોકોને યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવવા અપીલ કરી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે। આ વર્ષના યોગ દિવસની વિષયવસ્તુ છે સ્વસ્થ જીવન માટે યોગ।
3: आप सभी ने यहाँ पर देखा कि यहाँ पर हमने हिबिल के साथ में मिलकर हमारा आयुष मंत्रालय राष्ट्रीय योग संस्थान की एक गिनीज वर्ल्ड रिकॉर्ड भी स्थापित किया है कि जैसे

0: कि आज सवेरे 6 बजे के बाद YouTube पर लाइव स्ट्रीम में सबसे अधिक व्यूअर ने पार्टिसिपेट करके जो पिछला वर्ल्ड रिकॉर्ड था उसे भी काट दिया है। 45 मिनट का ये जो योग प्रोटोकॉल था वो सभी ने एक साथ आकर यहाँ पर किया, इसकी मुझे बहुत खुशी है। मैं जो भी लोगों ने इस पर पार्टिसिपेट किया वो सभी को मैं तहे दिल से बहुत बहुत धन्यवाद देता हूँ।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં ગત મોડી રાત્રે જમ્મુ શહેરની બહાર નાગરોટા નજીક બસ સાથે કાર અથડાતા હરિયાણાના 3 લોકોના મોત થયા અને અન્ય 2 ઇજાગ્રસ્ત થયા છે. 5 મુસાફરોને લઈને જમ્મુ તરફ જઈ રહેલી કારને અકસ્માત નડતા કારમાં સવાર તમામ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડાયા. બાદમાં તેમાંથી 3 વ્યક્તિના મોત થયા હતા. ઇઝરાયેલની સૈન્યએ આજે જાહેરાત કરી છે કે તેણે ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ ઇસબુલ્લાના માળખાને નિશાન બનાવીને લેબનીઝ રાજધાની પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે ઉત્તર ઇઝરાયેલમાં ઇઝબુલ્લાના હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. હિઝબુલ્લાના મુખ્ય સમર્થક તેહરાને આગ્રહ કર્યો છે કે કોઈપણ અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ કરારમાં લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓનો અંત પણ સામેલ હોવો જોઈએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. તેમણે કહ્યું કે આ પછી હોર્મુઝ સામુદ્રધુની બધા દેશ માટે ખુલ્લું રહેશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા સંદેશમાં આ કરારને બંને દેશ વચ્ચેના સંબંધ સુધારવા તરફ એક મોટું પગલું ગણાવ્યું. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન હવે પરમાણુ શસ્ત્ર ઇચ્છતું નથી, જો કે ઈરાને આજે કરાર પર હસ્તાક્ષર થયાના અહેવાલોની પુષ્ટિ કરી નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ કહ્યું કે જો કોઈ કરાર થાય છે તો પણ તે વધુ વાટાઘાટો માટે ફક્ત પ્રારંભિક માળખા તરીકે કામ કરશે. તીરંદાજીમાં ભારતના ધીરજ બોમ્બદેવરા અને કિશોર કુમકુમ મોહાદે આજે તુર્કીના અંતાલિયા ખાતે વર્લ્ડ કપ સ્ટેજ 3માં રિકર્વ મિશ્ર ટીમ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભારતીય જોડીએ ફાઇનલમાં દક્ષિણ કોરિયાના ઓલિમ્પિક વિજેતા ઓ હિયે જીન અને કિમ જે દેઓકને 5-1થી હરાવીને ભવ્ય પ્રદર્શન કર્યું. મિશ્ર ટીમ શ્રેણીમાં ધીરજ અને કુમકુમ બંને માટે આ પહેલો વિશ્વકપ સુવર્ણચંદ્રક છે. વિશ્વકપ સ્ટેજ પર ભારતનો છેલ્લો રિકર્વ મિશ્ર ટીમ સુવર્ણચંદ્રક પણ વર્ષ 2022ના અંતાલિયામાં આવ્યો હતો, જ્યારે રિદ્ધિ ફોર અને તરુણાદીપ રાયે ગ્રેટ બ્રિટનના બ્રાયની પિટમેન અને એલેક્સ વાઇસને શૂટ ઓફમાં હરાવ્યા હતા. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. બર્મિંગહમના એચ બેસ્ટન ખાતે રમાઈ રહેલી ગ્રુપ એ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 11.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 80 રન કર્યા છે. અન્ય એક મેચમાં બાંગ્લાદેશને નેધરલેન્ડ સામે 6 વિકેટથી વિજય મેળવ્યો છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું, ઓમાનના દરિયાકાંઠા પાસે ભારતીય ધ્વજવાળી હોડી વિરાટ 1નું એન્જિન ખરાબ થવાથી તે ડૂબી ગયું. હોડી પર 14 ભારતીય સવાર હતા, તેમાંથી 11 ભારતીયોને બચાવી લેવાયા છે, જ્યારે 3 અન્ય લોકોને બચાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ફિફા વિશ્વકપ 2026માં આજે રાત્રે અમેરિકાના હ્યુસ્ટન ખાતે ગ્રુપ ઈમાં જર્મની કુરાકાઓ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થવાની છે. અન્ય એક મેચમાં ડલ્લાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફમાં નેધરલેન્ડ્સ જાપાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવીનતા ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત ઇનોવેટ્સને ભારતના નવીનતાના માળખા અને ફ્રાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી. તુર્કીમાં રમાયેલી તીરંદાજી તીરંદાજી સ્પર્ધામાં ભારતના ધીરજ બોમદેવરા અને કિશોર કુમકુમ મોહાદે સુવર્ણચંદ્રક જીત્યો.

0: આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: કહીં ના કહીં ઇસ બાર અપની દિશા પર નિયંત્રણ નહીં રખ પાઈ થી સાદિયા. ઇસ એક અતિરિક્ત રન કે સાથ ભારત કા સ્કોર બઢકર કે 86, 2 વિકેટ કે નુકસાન પર 3 અતિરિક્ત રન ઉસમે શામિલ હૈ. અગલી ગેંદ કદમો કા ઇસ્તેમાલ કિયા, ગેંદ કી પિચ કે નજદીક પહોંચે ઓર ગેંદ કો લોફ્ટ કર દિયા. ફિલ્ડર વહાં પર મૌજૂદ, લેકિન ઉનકે હાથો સે ટકરાતી હુઈ ગેંદ સીમા રેખા સે બહાર ચલી ગઈ 6 રનો કે લિયે.
2: યે લગા આભા કા છક્કા.
1: સાયરા જમીન વહાં પર થી, ઉનકે લિયે એક મોકા થા, લેકિન અપને ઉસ હાથો મે ઉસ ગેંદ કો કેદ નહીં કર પાએ. ગેંદ ઉનકે હાથો સે ટકરાને કે બાદ છિટકતી હુઈ સીમા રેખા સે બહાર ચલી ગઈ. ઓર ઇસ તરહ સે યે એક ઓર જીવનદાન ઓર સાથ હી સાર ભારત ઓર સ્મૃતિ કે લિયે યે 6 રન. ઇન 6 રનો કે સાથ સ્કોર બઢકર કે 93, 2 વિકેટ કે નુકસાન પર. ગેંદ એક બાર ફિર સે તૈયાર વહાં પર. ભારતીય ઇસ જોડી ને અબ તક કાફી મુતાસિર કિયા હૈ, ખાસ તૌર સે સ્મૃતિ જિસ તરહ સે
3: દેના તો મે ભૂલી ગઈ, રોજ ઇનસે કહેતી હું ચલો મંગરૂ કે ઘર હો આએ બહુ સે મિલાએ, લેકિન ઇન્હે તો ફુરસત હી નહીં મિલતી.
4: કોઈ બાત નહીં તાઈ, અબ કલ આ જાના.
3: લો વો આ ગઈ.
4: રામ રામ પટવારી જી, રામ રામ.
5: આવો આવો મંગરૂ, આવો ભાઈ. બહુ દિનો મે આયે આપ.
4: જી હા, યુ હી સમય નહીં મિલા પટવારી જી.
5: અચ્છા આવો, બેઠ બેઠ, યહાં બેઠો ના. ભાઈ મંગરૂ, તુમે બહુત બહુત બધાઈ હો ભાઈ. સુના હૈ ઘર મે લક્ષ્મી આઈ હૈ.
4: જી પટવારી જી, ભગવાન ને કૃપા કી હૈ, લડકી કી શકલ મે બુઢાતી આંખોં કો રોશની દે દી હૈ.
5: ભાઈ મંગરૂ, લડકા હો યા લડકી હો, હૈ તો માં બાપ કી ખુશી કા કારણ દોનો ના.
4: ઇસી કારણ તો મેં આપકો અપની ખુશી મે શામિલ હોને કા ન્યોતા દેને આયા હું.
5: અરે ન્યોતા?
4: હા, કલ મેરી બચ્ચી કા નામકરણ હૈ, આપ ઉસે આશીર્વાદ દેને જરૂર આયે હૈ, ઓર ખાના ભી મેરે યહીં ખા.
5: નહીં નહીં ભાઈ મંગરૂ, નહીં ઇતની તકલીફ મત કરો તુમ. હા હા, સમય નિકાલ કર મેં આ જરૂર જાઉં. ઓ
4: એસે કૈસે હો સકતા હૈ પટવારી જી? અરે પૂરા ગાંવ દાવત મે શામિલ હો ઓર આપ વહાં નહીં હૈ.
5: તો ક્યા તુમને પૂરે ગાંવ કો દાવત દી હૈ?
4: અરે પટવારી જી, મેરા બસ ચલતા ના તો આસ પડોસ કે 2-4 ગાંવ વાલોં કો ભી દાવત મે બુલાતા. કિતની દુઆઓં, કિતની મન્નતોં કે બાદ ભગવાન ને મુજે ઔલાદ દી હૈ.
5: હા મંગરૂ, સમજ સકતા હું ભાઈ, સમજ સકતા હું. તુમ્હારે લિયે યે ખુશી યું ભી બહોત બડી હૈ, ક્યોંકિ શાદી કે 12 સાલ બાદ તુમ્હારે યહાં પહેલી સંતાન હુઈ હૈ. લેકિન
4: લેકિન લેકિન ક્યા પટવારી જી?
5: ભાઈ અભી કુછ હી મહિને પહેલે ભી તો કરીબ કરીબ પૂરે હી ગાંવ કો તુમને દાવત દી થી ના.
4: ઓહો, આપ તો બહોત જલ્દી ભૂલ જાતે હૈ પટવારી જી. અરે વો તો મેરે પિતાજી કા 13વાં થા.
5: અચ્છા અચ્છા અચ્છા,
4: યે આપને પટવારી જી. અરે ઉસ ચોટે કો તો અબ કોરટ હી જેલ કી દાવત દેગી.
5: તો અભી તક મુકદમા ચલ હી રહા.
4: હા બસ અબ ફૈસલે કી તારીખ પડને વાલી હૈ, સમજો.
5: મેરા ખ્યાલ હૈ મંગરૂ કે ઇસ મુકદમે બાજી મે તુમ અપની 3-4 એકર જમીન તો ગિરવી ડાલી ચુકે હોગે.
4: તો ક્યા હુઆ પટવારી જી, બાકી 2 એકર ભી ગિરવી ડાલ દુંગા. અરે મેં ખુદ ભી બિક જાઉંગા, લેકિન બચ્ચુ કો ના કો ચને ચબવા દુંગા. હા
5: અરે તુમ લોગ સુલા ક્યું નહીં કર લેતે?
4: સુલે? અરે સુલે કા ટેમ ગયા પટવારી જી, અબ તો બાત ઇજ્જત કી હૈ, ઇજ્જત કી.
5: દેખો મંગરૂ, છોટી સી બાત કો ઇજ્જત કા સવાલ બના લેના જાયજ નહીં.
4: અરે સબ જાયજ હૈ પટવારી જી, પ્યાર ઓર લડાઈ મે કહેતે સબ કુછ જાયજ હૈ, બસ આપ તમાશા ભર દેખતે જાઓ.
5: વો તો મેં દેખ હી રહા હું મંગરૂ, તમાશા હી દેખ રહા.
4: અરે ઓ ઓ હો પટવારી જી, અબ મેં તો યહાં બેઠા હી રહ ગયા. ઓહો હો, અભી તો બહોત સે લોગો કો ન્યોતા દેના હૈ. અચ્છા પટવારી જી, એ રામ રામ, એ રામ રામ.
5: અચ્છા રામ રામ, રામ રામ.
4: ઓ કલ શામ કો દાવત મે જરૂર આના.
5: હા અચ્છા અચ્છા, જરૂર આયેંગે.

0: એ અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાત લીધી. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની પસંદગી. સમાચાર વિગતવાર. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા સાથે પોરબંદર બંદરની મુલાકાત લઈ તેના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોઢવાડિયાએ કહ્યું, સદીઓથી દરિયાઈ વારસા પર ઊભું રહેલું આ બંદર રાજ્યને મધ્ય પૂર્વ, આફ્રિકા અને તેનાથી આગળ પેઢીઓથી જોડતું આવ્યું છે. તે સમગ્ર વર્ષ દરમિયાન વેપાર અને આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર રહ્યું છે. ભવિષ્યને જોતા આ બંદરને વિશ્વકક્ષાના દરિયાઈ કેન્દ્ર અને રાજ્યની સમૃદ્ધિના પ્રવેશદ્વારમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત શ્રી માંડવિયા અને શ્રી મોઢવાડિયાએ રોકાણકારો અને અગ્રણી ઉદ્યોગકારો સાથે પોરબંદર જેટી અને ભરવાડા ખાતે તૈયાર થનારા ફર્નિચર પાર્કની સ્થળ મુલાકાત લીધી. દરમિયાન તમામ લોકોએ આ પાર્કની અપાર વિકાસ ક્ષમતાનું મૂલ્યાંકન કર્યું. ઉલ્લેખનીય છે કે દેશના સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક માટે પોરબંદરની પસંદગી થઈ છે. 100 હેક્ટર જમીન પર આ પાર્ક તૈયાર કરાશે. રાજ્યની 879 શાળા અને મહાવિદ્યાલયમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાઈ. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદમાં 12,733 જગ્યા માટે લેવાયેલી પરીક્ષામાં 2,63,345 ઉમેદવાર નોંધાયા. તેમાંથી 2,40,000 ઉમેદવારે પરીક્ષા આપી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમામ કેન્દ્ર પર ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પેપર સારું ગયું હોવાથી ઉમેદવારોમાં પણ આનંદની લાગણી જોવા મળી. વડોદરાથી ગાંધીનગર પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર ભૂમિકા પરમારે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
1: 9 ફેબ્રુઆરીએ મારું પીઈટી પીએસટી પાસ કર્યું હતું અને ત્યાર પછી મારે અહીંયા ગાંધીનગરમાં થિયરી એક્ઝામ નીટ આવી છે. મારું મતલબ કે ઓલ ઓફ ધ રિવ્યુ સારો છે. એક્ઝામ મારી સારી ગઈ છે. સૌથી વધારે રિઝનિંગનું ને એવું પૂછાયું હતું અને સૌથી વધારે કોન્સ્ટિટ્યુશન પૂછાયું હતું. મારું એ પેપર તો સારું ગયું છે અને રિઝનિંગ ને મેથ બી બેઝિક લેવલનું હતું, બહુ હાર્ડ નથી.
0: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું, નવસારીમાં માર્ગ જોડાણ અને હવાઈ જોડાણના અભૂતપૂર્વ કાર્ય પૂર્ણ થયા, તેમજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજથી સ્થાનિક સ્તરે પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. તેના કારણે તમામ વૈશ્વિક કક્ષાની સુવિધાઓના કારણે લોકોના સમય અને ઇંધણની બચત થઈ રહી છે. નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા નવસારી જિલ્લા વેપાર અને ઉદ્યોગ મહામંડળના પદગ્રહણ સમારોહને સંબોધતા શ્રી પાટીલે આ વાત કહી. તેમણે મહાત્મા ગાંધીના સવિનય કાનૂન ભંગના ઐતિહાસિક સ્મરણોને તાજા કરતા મહામંડળને કોર્પોરેટ ટૂર ગોઠવવા પણ અપીલ કરી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પ્રગતિપથ યાત્રા અંતર્ગત પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટરી બંધના પ્રગતિ હેઠળ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પાટીલે કહ્યું, આ મહત્વની પરિયોજના જળસંચય, પૂર નિયંત્રણ તથા કૃષિ વિકાસને નવી દિશા આપશે. ઉપરાંત તેમણે ગુણવત્તાસભર અને સમયબદ્ધ અમલીકરણ દ્વારા લોકહિતના કાર્યને વધુ અસરકારક બનાવવા અંગે અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન પાઠવ્યું હતું. ઉપરાંત શ્રી પાટીલે એક પેડ મા કે નામ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ યોજાયેલા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી બનેલું અમદાવાદનું સાયન્સ સિટી વૈશ્વિક જ્ઞાન અને આધુનિક પ્રગતિનું જીવંત પ્રતીક બની ગયું છે. મે 2026 સુધીમાં અંદાજે 1,43,00,000થી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ અને વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી. સાયન્સ સિટી આજે નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન અને નવીનતા જગાવતું એક શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે.
2: અમદાવાદમાં વર્ષ 1999માં ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળમાં આધુનિકીકરણ અને વિસ્તરણના પ્રયાસથી આ સંસ્થાની વિકાસ યાત્રા વધુ વેગવંતી બની હતી. સત્તાવાર યાદી મુજબ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના પ્રધાનમંત્રીના વિઝનના પરિણામે સાયન્સ સિટી નેચર પાર્ક, રોબોટિક્સ, એક્વેટિક એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, પ્લેનેટ અર્થ, એનર્જી એજ્યુકેશન પાર્ક, મ્યુઝિકલ ફાઉન્ડેશન દ્વારા દેશના અગ્રણી વિજ્ઞાન કેન્દ્રોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આ કેન્દ્ર આજે જ્ઞાન, નવીનતા અને પ્રગતિનું વૈશ્વિક પ્રતીક બન્યું છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio

0: અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિપથ યાત્રા યોજાઈ ગઈ હતી. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે વધુ માહિતી આપી છે.
1: આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા. સૌથી વધુ વડાપ્રધાન તરીકે શાસન કરવાનો રેકોર્ડ એમના નામે થયો છે ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા એમના દીર્ઘાયુ માટે અને તંદુરસ્તી માટે, અને એમાં મોટી સંખ્યામાં નગરજનો ભાઈઓ બહેનો જોડાયા હતા.
0: આવતીકાલે યાત્રી સુવિધા દિવસ ઉજવાશે તે અંતર્ગત રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર વિવિધ કાર્યક્રમ યોજાશે. દરમિયાન રાષ્ટ્રીય ગીત, વંદે માતરમનું સમૂહગાન, રક્તદાન શિબિર અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર પણ યોજાશે. સુરેન્દ્રનગર ખાતે પ્રભારી મંત્રી દર્શના વાઘેલાએ મીડિયા સંવાદને સંબોધતા કહ્યું, વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના 12 વર્ષ દરમિયાન અનેક યોજના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલા 3 દિવસ વરસાદ નહીં પડે, જ્યારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં આ વખતે ચોમાસાના આગમનમાં પણ વિલંબ થશે તેમ શ્રી યાદવે ઉમેર્યું હતું.
2: मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नौलार चेन्नई में रहेगा. पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है अहमदाबाद में 41 और गांधीनगर में भी. अभी मानसून की सिनेरियो है जो नॉर्मल डेट है उसके आसपास तो जो मानसून का फ्लो है वो वीक है, इसलिए 15 जून के आसपास तो मानसून गुजरात में भी इंटर करेगा.
0: આજે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ મનાવાઈ રહ્યો છે ત્યારે વલસાડના અમિશા શાહે સતત 50 વખત રક્તદાન કરી અનેક લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
3: મેં 29 વર્ષની વયે 2 બાળકોની માતા બન્યા પછી ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું અને મેં આજે 50મી વખત બ્લડ ડોનેટ કમ્પ્લીટ કર્યું છે. હવે ઘણી બધી અવેરનેસ વધી ગઈ છે. લોકોને હજી પણ એવું હોય છે કે કદાચ લોહી આપવાથી મારા શરીરમાં કંઈ તકલીફ થશે તો, બટ એવું હોતું નથી. તમારું નવું લોહી તરત બનતું જ રહે છે. એટલે આ સત્કાર્યમાં મારી સાથે તમે લોકો પણ જોડાઓ.
0: બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા સૌરાષ્ટ્રના પહેલા મહિલા ક્રિકેટર બન્યા છે. આગામી 22 જૂને શ્રીલંકામાં રમાનારી મેચમાં તેઓ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ અંગે ખેલાડી અવની ચાવડાની પ્રતિક્રિયા સાંભળીએ.
4: મારું અત્યારે ઇન્ડિયા અંડર 19 વુમેન્સ T20ના સ્કવોડમાં સિલેક્શન થયું છે અને અત્યારે હું બેંગ્લોર 4 દિવસના કેમ્પ માટે જઈશ અને ત્યાંથી ચેન્નઈ રમવા જઈશ સીઝન. મને 13 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનો શોખ હતો. મારા મમ્મી પપ્પાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે મને પહેલેથી. હું સવાર, સાંજ અને બપોર એટલે એવું ટાઈમ નતો કે આ ટાઈમે આવીને પ્રેક્ટિસ કરવાની, પણ ગમે ત્યારે આવીને પ્રેક્ટિસ કરી શકો એવું હતું. અને
0: આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સાથે મેચ રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ગ્રુપ એની આ મેચ બર્મિંગહામના એડબેસ્ટનમાં હમણાં 7:30 વાગે શરૂ થશે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની ટીમ ફાતિમા સનાની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર બંદરના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા સંપન્ન. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની પસંદગી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
5: विशाल स्कोर की तरफ बढ़ रहा है, लेकिन ड्रिंक्स इंटरवेल दर्पण हुआ और उसके बाद से जो स्क्रिप्ट है इस मैच की बहुत तेज़ी के साथ पलटती हुई नज़र आ रही है एजबेस्टन के मैदान पर. फिलहाल ऋचा घोष, जो कि भारतीय टीम के विकेट कीपर हैं, समय बीच मैदान पर शानदार खेल का प्रदर्शन उन्होंने वार्म अप मैच में किया था इंग्लैंड के खिलाफ. अगली गेंद और इस बार इस गेंद को बैकफुट पर जाकर स्क्वायर कट कर दिया, गेंद सीमा रेखा से बाहर, 4 रनों के लिए.